હવે ટ્યુન કર્યું છે એફએમ બેન 93.9 મેગાહર્ટ્ઝ પર વિવિધ ભારતી વડોદરા. આજે મંગળવાર, જ્યેષ્ઠ માસ, દિનાંક 5, શક સંવત 1948, એટલે કે તારીખ 26 મે 2026. અત્યારે સવારના 5:57 થઈ છે. વિવિધ ભારતીની આજની પ્રસારણ યાત્રામાં આપ સૌનું હું કેતન પટેલ હાર્દિક અભિવાદન કરું છું. તો આવો પ્રસારણ યાત્રા આરંભીએ મંગલ સુરાવલીથી.

નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર નિકિતા શાહ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાજ્યમાં વર્ક ફ્રોમ હોમના અમલ માટે ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ. રાજ્યમાં ઇંધણનો પૂરતા પ્રમાણમાં જથ્થો ઉપલબ્ધ, અફવાઓથી દૂર રહેવા સરકારની નાગરિકોને અપીલ. ઇંધણ બચાવવાની પ્રધાનમંત્રીની અપીલ બાદ સુરતમાં ઈ વાહનોની ખરીદીમાં વધારો. મોરબીમાં હરિપર પાસે ટ્રક અને કાર વચ્ચે અકસ્માતમાં 4ના મોત. અને આઈપીએલ ક્રિકેટમાં આજે રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ ક્વોલિફાયર 1માં ગુજરાત ટાઇટન્સ સામે ટકરાશે. ગાંધીનગરમાં કૃષિ મંત્રી જીતુ વાઘાણીના નિવાસસ્થાને ગઈકાલે મોડી સાંજે મહત્વપૂર્ણ પરામર્શ

0: સમિતિની બેઠક મળી હતી, જેમાં વર્ક ફોમ હોમની રજૂઆતો તથા રાજ્ય સરકારના આગામી પ્રવેશોત્સવ સહિતના કાર્યક્રમોની ચર્ચા કરવામાં આવી હતી. સરકારના વિવિધ સંગઠનો તરફથી વર્ક ફોમ હોમ અંગે રજૂઆતો મળી હતી. આ રજૂઆતોના આધારે રાજ્ય સરકાર દ્વારા આંશિક વર્ક ફોમ હોમ સહિતના વિકલ્પો પર વિચારણા કરવામાં આવી હતી. આ બેઠકમાં ખાસ કરીને વર્ક ફોમ હોમની વ્યવસ્થા, તેના અમલ અને અસર અંગે ચર્ચા કરવામાં આવી હતી. પાર્શિયલ વર્ક ફોમ હોમ અંગે પણ ચર્ચા થઈ હતી, જેમાં કેટલાક કર્મચારીઓને ઘરેથી કામ કરવાની છૂટ આપવામાં આવે તેવા વિકલ્પો પર વિચારણા થઈ. રાજ્ય સરકારના પ્રવેશોત્સવ સહિતના આગામી કાર્યક્રમોની પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 29મી મેના કચ્છના સરહદી વિસ્તારની મુલાકાતે આવી રહ્યા છે. ગૃહમંત્રી ભુજ આવ્યા બાદ સંવેદનશીલ ગણાતી હરામીનાળાની મુલાકાત લઈ સરહદી સુરક્ષાની સ્થિતિની સમીક્ષા કરશે. હરામીનાળા વિસ્તાર આંતરરાષ્ટ્રીય સરહદ નજીક હોવાથી સુરક્ષાની દ્રષ્ટિ અત્યંત મહત્વનું માનવામાં આવે છે. ગૃહમંત્રી સરહદ પર તૈનાત સુરક્ષા એજન્સીઓ સાથે બેઠક કરી સુરક્ષા વ્યવસ્થાની માહિતી મેળવશે, તેમજ આંતરરાષ્ટ્રીય સરહદની પરિસ્થિતિ અંગે ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવાર એટલે કે 31 મેના રોજ આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સમક્ષ તેમના વિચારો રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 134મી કડી હશે. લોકો તેમના મંતવ્ય અને સૂચન ટોલ ફ્રી નંબર 1800117800 પર તેમજ માય જીઓવી ઓપન ફોરમ અથવા નરેન્દ્ર મોદી એપ પર ઓનલાઇન મોકલી શકશે. ઉપરાંત નાગરિકો 1922 નંબર પર મિસ કોલ આપી શકે છે અને ટૂંકી સંદેશ સેવા એસએમએસમાં મળેલી લીંક પર ક્લિક કરીને સીધા જ પ્રધાનમંત્રીને તેમના સૂચન મોકલી શકે છે. આગામી 29 તારીખ સુધી મંતવ્ય અને સૂચન મોકલી શકાશે. રાજ્યના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલના પુરવઠા અંગેની સ્થિતિ સ્પષ્ટ કરતા જણાવ્યું કે રાજ્યમાં ઇંધણનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને તેનો સપ્લાય સંપૂર્ણપણે સામાન્ય છે. સોશિયલ મીડિયા અથવા અન્ય માધ્યમો દ્વારા ફેલાતી ઇંધણની અછતની અફવાઓથી નાગરિકોએ બિલકુલ ગભરાવાની જરૂર નથી. આઈઓસીએલ, બીપીસીએલ અને એચપીસીએલ જેવી અગ્રણી ઓઇલ માર્કેટિંગ કંપનીઓના ઉચ્ચ અધિકારીઓ સાથે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના ઉચ્ચ અધિકારીઓ લગભગ દૈનિક ધોરણે સમીક્ષા બેઠકો યોજે છે. જે વિસ્તારો કે પંપ પર સ્ટોક ઓછો જણાય ત્યાં પ્રાથમિકતાના ધોરણે ટેન્કર મોકલવા માટે કંપનીઓને ત્વરિત સૂચના આપવામાં આવે છે. રાજ્યમાં ક્યાંય પણ ઇંધણનું અનધિકૃત વેચાણ કે સંગ્રહખોરી ન થાય તે સુનિશ્ચિત કરવા વહીવટીતંત્રએ કડક સૂચનો આપ્યા છે. રાજ્ય સરકાર દ્વારા સામાન્ય નાગરિકો માટે વાહનોની ટાંકીમાં ઇંધણ ભરાવવા અંગે કોઈ જ નિયંત્રણ મૂકવામાં આવ્યું નથી. કૃષિ હેતુ માટે 200 લીટરની મર્યાદામાં અને મોબાઇલ ટાવર્સ માટે 1000 લીટરની મર્યાદામાં ડીઝલ મેળવી શકાશે. ઇન્ફાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ અને ઉદ્યોગો માટે જે સાધનો પંપ પર લઈ જઈ શકાય તેમ નથી તેઓને છેલ્લા 6 માસના સરેરાશ ઉપયોગના આધારે ડીઝલ ફાળવવામાં આવશે. ઇંધણ બચાવવાની પ્રધાનમંત્રીની અપીલ બાદ સુરતમાં ઈ વાહનોની ખરીદીમાં વધારો થયો હોવાનું સુરતના એઆરટીઓ અંકિત શાહે જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે વાહન ચાલકોમાં પણ ઇંધણ બચાવવા અંગેની જાગૃતિ જોવા મળી રહી છે.
1: में देखा जाए लास्ट अप्रैल में हमारे पास टोटल 987 व्हीकल थे. इस साल अप्रैल महीने में हमारे पास 2011 व्हीकल टोटल ईवी रजिस्टर्ड हुए, मतलब ईवी के रजिस्ट्रेशन में ऑलमोस्ट 100% जितना प्लस हुआ है. इसका मेन कारण हमारे यहाँ धीरे धीरे चार्जिंग का इंफ्रास्ट्रक्चर है वो बढ़ रहा है. गुजरात सरकार है अलग अलग इलेक्ट्रिक व्हीकल की सब्सिडी भी देती है. इलेक्ट्रिक व्हीकल में खास करके जो टैक्स है उसका बेनिफिट रहता है. पेट्रोल डीजल व्हीकल होता है उसमें टैक्स का जो रेट है वो 6% के हिसाब से लगता है, जबकि इलेक्ट्रिक व्हीकल में टैक्स सिर्फ 1% कर दिया गया है. માન્ય વડાપ્રધાન શ્રી કે અપીલ કે બાદ ઇલેક્ટ્રિક વ્હીકલ કી જો રજિસ્ટ્રેશન કી સંખ્યા હૈ તાગાત હૈ વો ઉનકો સમય રહે ડબલ હો ગઈ હૈ.
0: આ સમાચાર આપ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ airnews_abd ને ફોલો કરશો. પોરબંદર જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત તેમજ મનપામાં ભાજપે બહુમતી મેળવી હતી. તાજેતરમાં પોરબંદર જિલ્લા પંચાયત પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરવામાં આવી હતી. પોરબંદર તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી ચેરમેન અને પક્ષના નેતાની બિનહરીફ ચૂંટી કાઢવામાં આવ્યા હોવાનું નવનિયુક્ત પ્રમુખ પ્રતાપ કેશાવાલાએ જણાવ્યું હતું.
2: તાલુકા પંચાયત સીટમાંથી છૂટાઈ સર્વાનો મતે અમને બિનહરીફ તરીકે તાલુકા પંચાયત પ્રમુખ તરીકે મારી નિમણૂક કરવામાં આવી છે. મારી સાથે લલિતાબેન માવાદિયા છે, તેની તાલુકા પંચાયતના ઉપપ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે, અને કેશુભાઈ વર્ણનભાઈ ઓડેદરા છે, તેની કારોબારી અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે. અને હવે આવતા સમયમાં

0: અમે બધા સાથે મળી અને ગ્રામ્ય વિકાસનો ખૂબ વિકાસ થાય તેવા પ્રયત્નો કરશું.
1: અરવલ્લી જિલ્લાની વિવિધ તાલુકા પંચાયતોમાં પ્રમુખ ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે. મોડાસા, મેઘરજ, માલપુર, ધનસુરા, બાયડ અને સાઠંબા તાલુકામાં ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે, જ્યારે ભિલોડ અને શામળાજી તાલુકા પંચાયતમાં કોંગ્રેસ સત્તા પર આવી છે. ડાંગ જિલ્લાની ત્રણેય તાલુકા પંચાયતોમાં પ્રમુખ ઉપપ્રમુખની વરણી પ્રક્રિયા પૂર્ણ થઈ છે. વઘઈ અને સુબીર તાલુકા પંચાયતમાં ભાજપના ઉમેદવારને પ્રમુખપદ મળ્યું છે, જ્યારે આહવા તાલુકા પંચાયત કોંગ્રેસના ઉમેદવારને પ્રમુખપદ મળ્યું છે. આણંદ જિલ્લા પંચાયત પ્રમુખ તરીકે ભાજપના મયુરી પટેલ અને ઉપપ્રમુખ તરીકે જીલુ સિંઘા ચૂંટાયા છે. હાઇકોર્ટે ફોર્મ માન્ય રાખ્યા બાદ જિલ્લા પંચાયતના સભાખંડમાં યોજાયેલી ચૂંટણીમાં મયુર પટેલ 31-7 મતે વિજયી બન્યા છે. ઉલ્લેખનીય છે કે આણંદ જિલ્લા પંચાયતની યોજાયેલી ચૂંટણીમાં કુલ 40 બેઠકોમાંથી 33 બેઠકો પર ભાજપ અને 7 બેઠકો પર કોંગ્રેસનો વિજય થયો હતો. મોરબીના માળિયાના હરિપર પાસે ગઈકાલે સર્જાયેલા અકસ્માતમાં 4 લોકોના મોત થયા છે, જ્યારે 2 લોકો ઘાયલ થયા છે. મળતી માહિતી મુજબ દીવથી માતાના મઢ દર્શન કરવા ગયેલો પરિવાર દર્શન કરી પરત ફરતા સમયે માળિયાના હરિપર કેરાડા પાસે ટ્રક અને ઇકો કાર અથડાતા અકસ્માત થયો હતો. અકસ્માતમાં માતા પુત્ર સહિત 4 લોકોના મોત થયા હતા, જ્યારે 2 લોકો ઘાયલ થયા હતા. ઇજાગ્રસ્તોને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા છે. ભારત સરકાર દ્વારા ધરતી આબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન અને પ્રધાનમંત્રી જનજાતીય ન્યાય મહાઅભિયાન અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા સબસે દૂર સબસે પહેલેના સ્લોગન સાથે જનભાગીદારી અભિયાનનો 19મીના રોજ વલસાડ જિલ્લામાં પ્રારંભ કરવામાં આવ્યો છે, જેમાં ધરમપુર તાલુકાના તિસ્કરી તલાટ ગામમાં આયોજિત જનભાગીદારી અભિયાન કેમ્પમાં પણ અનેક લોકોએ પોતાના ઘરઆંગણે રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો લાભ મેળવી રાજ્ય સરકારનો આભાર માન્યો હતો. કેમ્પમાં પોતાના 1.5 વર્ષીય પુત્ર હર્ષિવ સાથે આવેલા બારોલિયા ગામના સુનિલભાઈ જણાવે છે કે હું બાળકને લઈને આવ્યો અને મારા દીકરાનો પ્રથમવાર આધાર કાર્ડ કોઈપણ ધક્કા વગર લાઇનમાં કલાકો સુધી ઉભા રહ્યા વગર બની ગયું, જે બદલ મને ખૂબ રાહત થઈ છે.
2: મારે છોકરાનો આધાર કાર્ડ બનાવવાનો હતો, હર્ષિવભાઈનો, એમનો આધાર કાર્ડ બની ગયેલો છે થોડીક જ વારમાં, અને મારે ધરમપુર લઈ જવા પડશે, મારે સ્પેશિયલ નોકરી પર જવાનું, રજા પાડવા પડશે. જયારે અહીંયા જરાક વારમાં પતી ગયું. મારા રાજ્ય સરકારનો ખૂબ ખૂબ આભાર, બીજી ફેરી આ કેમ્પ પાછો ફરીથી રાખે 1-2 મહિનામાં, બીજા લોકોનું બી કામ થાય.
1: આઈપીએલ ક્રિકેટમાં આજે રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ ક્વોલિફાયર 1માં ગુજરાત ટાઇટન્સ સામે ટકરાશે. આ મેચ ધર્મશાલામાં સાંજે 7:30 શરૂ થશે. આ મેચની વિજેતા ટીમ સીધી આઈપીએલ 2026ની ફાઇનલમાં પહોંચશે, જ્યારે હારનાર ટીમને ક્વોલિફાયર 2માં રમવાની બીજી તક મળશે. જ્યારે આવતીકાલે સનરાઇઝર્સ હૈદરાબાદ એલિમિનેટરમાં રાજસ્થાન રોયલ્સ સામે ટકરાશે. હારનાર ટીમ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ જશે, જ્યારે વિજેતા ટીમ ક્વોલિફાયર 2માં આગળ વધશે. આગામી 31 મે સુધી રાજ્યનું હવામાન મુખ્યત્વે શુષ્ક રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 25-28 મે સુધી મહત્તમ તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર જોવા મળશે નહીં, જ્યારે ત્યારબાદ તાપમાનમાં અંદાજે 2-3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થઈ શકે છે, જેના કારણે ગરમીમાં થોડી રાહત મળવાની સંભાવના છે. ગુજરાત ઉચ્ચ મહેસૂલ લાયકાત પરીક્ષા 2026 અંતર્ગત પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા અને વાવથરા જિલ્લાના ઉમેદવારો માટે પાટણ એક્સપેરિમેન્ટલ હાઇસ્કૂલ કેન્દ્ર ખાતે પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગઈકાલથી શરૂ થયેલી આ પરીક્ષા 30 મે સુધી ચાલશે. રાજ્યમાં વર્ક ફ્રોમ હોમના અમલ માટે ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ. રાજ્યમાં ઇંધણનો પૂરતા પ્રમાણમાં જથ્થો ઉપલબ્ધ અફવાઓથી દૂર રહેવા સરકારની નાગરિકોને અપીલ. ઇંધણ બચાવવાની પ્રધાનમંત્રીની અપીલ બાદ સુરતમાં ઇ વાહનોની ખરીદીમાં વધારો. મોરબીમાં હરિપર પાસે ટ્રક અને કાર વચ્ચે અકસ્માતમાં 4ના મોત. અને આઈપીએલ ક્રિકેટમાં આજે રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ ક્વોલિફાયર 1માં ગુજરાત ટાઇટન્સ સામે ટકરાશે. આ સાથે આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
3: અરે સાંભળો છો, ઘર ખર્ચના પૈસા આપો હવે.
4: આ કરિયાણાના 15,000 અને આ શાકભાજીના 2,000
3: અને લાઇટ બિલના
4: હવે 0 રૂપિયા તને કઈ રીતે આપું?
3: અરે હા, હું તો સાવ ભૂલી જ ગઈ, હવે તો સોલર પેનલ નખાવી દીધી છે ને, તો પછી જે 4,000 બચ્યા છે એની શોપિંગ થઈ જાય.
5: હા હા પાક્કું. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

0: સ્વાગત મેળવો.
1: માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ના વિઝન સાથે વીજળી બિલ માંથી મુક્તિ અને વીજળી બચાવવા માટે પીએમ સૂર્યઘર યોજના શરૂ કરવામાં આવી રહી છે. તમે પણ ખૂબ જ સરળ પ્રક્રિયા દ્વારા તમારી જાતને નોંધણી કરાવો અને દર મહિને 300 યુનિટ મફત વીજળી મેળવો. સૌર ની શક્તિ, વીજળી ના બિલ માંથી મુક્તિ. વધુ માહિતી માટે pmsuryaghar.gov.in પર સંપર્ક કરો. ભારત સરકાર દ્વારા જાહેર હિત માં જારી.
2: आप सुन रहे हैं कार्यक्रम हम है राही प्यार के. कार्यक्रम की शुरुआत करते हैं कन्हैया फिल्म के इस गाने के साथ. लता मंगेशकर, मुकेश और साथियों की आवाजों में शैलेंद्र के बोल, शंकर जयकिशन का संगीत.

શ્રોતા મિત્રો, આપે ટ્યુન કરે છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. થોડી જ વારમાં સાંભળશો ગુજરાતીમાં રાષ્ટ્રીય સમાચાર.

0: આકાશવાણી સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી સિક્કિમની 3 દિવસની મુલાકાતે. વિદેશમંત્રી આજે નવી દિલ્હીમાં કવાડ વિદેશમંત્રીઓની બેઠકની અધ્યક્ષતા કરશે. ગૃહમંત્રી આજે રાજસ્થાનના બીએસએફની સાંચુ બોર્ડર આઉટપોસ્ટની મુલાકાત લેશે. જમ્મુ અને કાશ્મીરમાં ગુલમર્ગ રોપવે કેબલકારમાં ફસાયેલા 300થી વધુ પ્રવાસીઓને બચાવી લેવાયા. અમેરિકાએ ઇરાન યુદ્ધને સમાપ્ત કરવા માટે મધ્ય પૂર્વના ઇસ્લામિક દેશોને અબ્રાહમ કરારમાં જોડાવવા પર ભાર મૂક્યો. અને આઈપીએલ ક્રિકેટમાં આજે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ ક્વોલિફાયર 1માં ગુજરાત ટાઇટન્સ સામે ટકરાશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી સિક્કિમની 3 દિવસની મુલાકાત લેશે. સિક્કિમમાં તેમના રોકાણ દરમિયાન તેઓ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે અને અનેક સ્થળોની મુલાકાત લેશે.
1: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજ સિક્કિમ યાત્રા કે પહેલે દિન દેવરાલી મે નામગ્યાલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટિબેટોલોજી કા દૌરા કરેંગી ઓર ગેંગટોક મે મહિલાઓ કે લિયે પિંક બસો કો હરી ઝંડી દિખાયેંગી. કલ વો નાથુલા કા દૌરા કરેંગી ઓર સાથ હી ગેંગટોક મે સિક્કિમ વિશ્વવિદ્યાલય કે દીક્ષાંત સમારોહ મે ભી શામિલ હોંગી. અપની યાત્રા કે અંતિમ દિન રાષ્ટ્રપતિ મુર્મુ ગેંગટોક કે પલજોર સ્ટેડિયમ મે સિક્કિમ પુલિસ કો પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા

0: के पुलिस कलर मेडल प्रदान करेगी। मानस प्रतिम शर्मा, आकाशवाणी समाचार, गैंगटॉक।
1: विदेश मंत्री डॉ एस जयशंकर नवी दिल्ली में क्वाड विदेश मंत्रीओनी बैठक की अध्यक्षता करशे। ऑस्ट्रेलियाना विदेश मंत्री पेनी वोंग, जापानना विदेश मंत्री तोशीमित्सु मोटेंगी और अमेरिकाना सेक्रेटरी मार्को रूबियो आ बैठक में भाग लेशे। मंत्रीओ प्राथमिकता धरावता क्षेत्रों में क्वाड सहयोग ने आगळ वधारवा, क्वाड पहल पर प्रगति की समीक्षा करवा और इंडो पेसिफिक क्षेत्र में ताजेतर विकास और परस्पर चिंता अन्य आंतरराष्ट्रीय मुद्दाओं पर चिंतन करने पर विचारों आदान प्रदान करशे। मुक्त और खुला इंडो पेसिफिक माटे क्वाड विजन ने ध्यान में राखीने मंत्रीओ गया वर्षे पहली जुलाई रोज वॉशिंग्टन डीसी में योजायेली चर्चाओं पर आगळ वधशे। ऑस्ट्रेलिया ने जापान विदेश मंत्रीओ गईकाले दिल्ली पहुंचा था। अमेरिकाना सेक्रेटरी मार्को रूबियो आ महीना की 23मी तारीखे भारत की 4 दिवस की मुलाकात माटे आव्या हता। सांभळी एक अहेवाल।
2: इस साल क्वाड विदेश मंत्रियों की बैठक ऐसे समय में हो रही है जब विश्व भर में अनिश्चितता का माहौल है और पश्चिम एशिया में संकट गहराया हुआ है। इस समूह के मौजूदा अध्यक्ष के तौर पर भारत इस बैठक की मेजबानी कर रहा है। क्वाड देशों ने दुनिया की भलाई के लिए मिलकर काम करने और एक ऐसे खुले, स्वतंत्र और समावेशी हिंद प्रशांत क्षेत्र का समर्थन करने का संकल्प लिया है जो समृद्ध और मजबूत हो। क्वाड ने एक सकारात्मक और व्यवहारिक एजेंडा अपनाया है जिसमें स्वास्थ्य सुरक्षा, जलवायु परिवर्तन तथा उभरती टेक्नोलॉजी और क्षेत्रीय देशों की समुद्री क्षेत्र से जुड़ी जागरूकता को बढ़ाने जैसे समकालीन मुद्दों तथा चुनौतियों पर ध्यान केंद्रित किया गया है। सुपर्णा सैकिया के साथ आनंद कुमार, आकाशवाणी समाचार, दिल्ली।
1: केंद्रीय गृहमंत्री अमित शाह आज राजस्थान में बीएसएफ ने सांचू बॉर्डर आउटपोस्ट की मुलाकात लेशे, जहां तेओ सुरक्षा दलों कर्मचारियों साथे बातचीत करशे अने तेमना माटे कल्याणकारी योजनाओं उद्घाटन करशे। बपोरे तेओ बीकानेर में सरहदी विस्तार में सुरक्षा परिस्थिति की समीक्षा साथे सुरक्षा दलों कर्मचारियों साथे बातचीत करशे। શ્રી શાહ ગઈકાલે રાત્રે રાજસ્થાનના બિકાનેર પહોંચ્યા હતા। કેન્દ્રીય ગૃહમંત્રી આગામી થોડા દિવસોમાં ભારતના સરહદી વિસ્તારોની મુલાકાત લેશે અને સુરક્ષા સંબંધિત બેઠકો કરશે। વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો અને યુગાન્ડામાં ઇબોલા રોગને જાહેર આરોગ્ય કટોકટી જાહેર કરી છે। આ જાહેરાત બાદ ભારતીય નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય ડીજીસીએ એરલાઇન્સ માટે એક માનક સંચાલન પ્રક્રિયા જારી કરી છે। ડીજીસીએ જણાવ્યું હતું કે યુગાન્ડા અને કોંગો સાથે કનેક્ટિવિટી ચલાવતી એરલાઇન્સે મુસાફરોને ઉતરતા પહેલા સ્વઘોષણા ફોર્મ ફરજિયાત ફાઇલ કરવા અને એકત્રિત કરવાની ખાતરી કરવી જરૂરી જણાવી છે। જમ્મુ અને કાશ્મીરમાં ગુલમર્ગ ગોંડાલા રોપ વેમાં સર્જાયેલી ટેકનિકલ ખામીના કારણે 65 કેબિનમાં ફસાયેલા તમામ 300 પ્રવાસીઓને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે। અધિકારીઓએ જણાવ્યું હતું કે કેબલ કારના 65 કેબિનમાં 300થી વધુ પ્રવાસીઓ ફસાયા હતા, જેમાંથી કેટલાક જમીનથી લગભગ 500 ફૂટ ઉપર લટકતા હતા, જેના કારણે મહિલાઓ અને બાળકો સહિત પ્રવાસીઓમાં ગભરાટ ફેલાયો હતો। જો કે તાત્કાલિક ધોરણે બચાવ કામગીરી કરી તમામ મુસાફરોને સલામત રીતે નીચે ઉતારી લેવાયા છે। જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લાના ડોરીમલમાં સેના, પોલીસ અને અર્ધલશ્કરી દળોની સંયુક્ત ટીમ દ્વારા ઓપરેશન શેરુવાલી શરૂ કરાયું છે, જેમાં આ વિસ્તારના ગાઢ જંગલોમાં છુપાયેલા શંકાસ્પદ આતંકવાદીઓને શોધવા માટે ચાલી રહેલા સર્ચ ઓપરેશનના ચોથા દિવસે પણ સુરક્ષા દળોએ ગોળીબારી વચ્ચે આતંકવાદીઓના એક ઠેકાણાનો નાશ કર્યો હતો। આ છુપાવવાના સ્થળે ખાવા પીવાની વસ્તુઓ, ઠંડા પીણા, પાણીની બોટલો, કપડાં, બેગ, પોલીથીન કવર વગેરે મળી આવ્યા હતા। સુરક્ષા દળોને લોહીના ડાઘ પણ મળ્યા છે, જે કદાચ આતંકવાદીઓના હોવાનું જણાય છે, જેઓ દળો દ્વારા હુમલો કરવામાં આવે તે પહેલા ત્યાં છુપાયેલા હતા। શંકાસ્પદ આતંકવાદીઓની હિલચાલ અંગે ચોક્કસ માહિતી મળ્યા બાદ સેના, પોલીસ અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ સીઆરપીએફની સંયુક્ત ટીમે શનિવારે આ વિસ્તારમાં મોટા પાયે ઘેરાબંધી અને શોધખોળ અભિયાન શરૂ કર્યું હતું। આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો। આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ airnews_abadને ફોલો કરશો। અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાન યુદ્ધને સમાપ્ત કરવા માટેના સાઉદી અરેબિયા સહિત ઘણા દેશો માટે અબ્રાહમ કરારમાં જોડાવવાની આવશ્યકતા પર ભાર મૂક્યો છે। અબ્રાહમ કરારમાં મધ્ય પૂર્વ માટે સંભવિત ઐતિહાસિક ઘટના ગણાવી છે। તેમણે સાઉદી અરેબિયા, કતાર, પાકિસ્તાન, તુર્કી, ઇજિપ્ત, જોર્ડન અને બહેરીન સહિતના દેશોને આ કરારમાં જોડાવવા વિનંતી કરી। બહેરીન અને સંયુક્ત આરબ અમીરાત 2020માં કરાર પર હસ્તાક્ષર કરનાર પ્રથમ દેશ હતા। અબ્રાહમ કરાર એ તેમના પહેલા કાર્યકાળમાં અમેરિકાની મધ્યસ્થી દ્વારા કરવામાં આવેલા કરારો છે, જેનો ઉદ્દેશ્ય ઇઝરાયેલ અને અનેક આરબ અને મુસ્લિમ બહુમતી ધરાવતા

0: દેશો વચ્ચેના સંબંધોને સામાન્ય બનાવવાનો છે. ટ્રમ્પે કહ્યું કે આ કરારોએ ભાગ લેનાર રાષ્ટ્રોને નાણાકીય, આર્થિક અને સામાજિક રીતે મજબૂત બનાવ્યા છે. દરમિયાન ઇરાને કહ્યું કે અમેરિકા સાથેની વાટાઘાટોમાં થોડી પ્રગતિ થઈ છે, પરંતુ કોઈ કરાર ટૂંક સમયમાં થવાની શક્યતા નથી.
1: મીડિયા રિપોર્ટ્સ કે અનુસાર ઇરાનને કતર મેં લગભગ 12 અરબ ડોલર કી અપની જપ્ત સંપત્તિઓ કો તત્કાલ જારી કરને કી માંગ કી હૈ. માના જા રહા હૈ કી યહી મુદ્દા દોનો દેશો કે બીચ સંભાવિત સમજૌતે કી દિશા મેં સબસે બડી બાધા બના હુઆ હૈ. ઇરાન કે વિદેશ મંત્રાલય ને કહા હૈ કી મધ્યસ્થો કે જરિયે હુઈ વાર્તાઓ મેં કઈ મુદ્દો પર પ્રગતિ હુઈ હૈ, લેકિન અબ ભી દોનો પક્ષો કે બીચ કઈ બડે મતભેદ બને હુએ હૈ. ઇસ બીચ અમેરિકા કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ને બાતચીત સે જુડી નઈ શરતે સામને રખી હૈ. હાલાંકિ રાષ્ટ્રપતિ ટ્રમ્પ ને कहा है कि वार्ता सकारात्मक दिशा में आगे बढ़ रही है. दुबई से विनोद कुमार की रिपोर्ट के साथ समाचार कक्ष से शशांक कुमार.
0: ઇરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વિરામ વચ્ચે અમેરિકન સૈન્યએ હોર્મુઝ સ્ટ્રેટ નજીક ઇરાની મિસાઇલ લોન્ચ સાઇટ્સ અને બોટને નિશાન બનાવીને સ્વ બચાવ માટે હુમલા કર્યા છે. સેન્ટકોમના પ્રવક્તા હોકિન્સે જણાવ્યું હતું કે આ હુમલાઓમાં મિસાઇલ્સ લોન્ચ સાઇટ્સ અને ખાણો તૈનાત કરવાના પ્રયાસ કરતી ઇરાની બોટને નિશાન બનાવવામાં આવી હતી અને ઉમેર્યું હતું કે યુદ્ધ વિરામ દરમિયાન સૈનિકોને બચાવ કરતી વખતે અમેરિકી દળ સંયમથી કાર્ય કરી રહી છે. ઇરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝસ્કિયાએ દેશભરમાં ઇન્ટરનેટ સેવા ફરીથી શરૂ કરવાનો આદેશ આપ્યો છે. ઇરાની અધિકારીઓએ 87 દિવસથી વધુ સમય માટે સમગ્ર દેશમાં લગભગ સંપૂર્ણ ઇન્ટરનેટ સેવા બંધ કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે 31 મેના રોજ આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સમક્ષ તેમના વિચારો રજૂ કરશે. આ માસિક રેડિયો કાર્યક્રમની 134મી કડી હશે. આઈપીએલ ક્રિકેટમાં આજે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ ક્વોલિફાયર 1માં ગુજરાત ટાઇટન્સ સામે ટકરાશે. આ મેચ ધર્મશાલામાં સાંજે 7:30 વાગે શરૂ થશે. આ મેચની વિજેતા ટીમ સીધી આઈપીએલ 2026ની ફાઇનલમાં રમશે, જ્યારે હારનાર ટીમને ક્વોલિફાયર 2માં રમવાની બીજી તક મળશે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે મારા સહયોગી નિકિતા શાહ.
2: આજના તમામ અખબારોએ પેટ્રોલમાં ભાવ વધારાના સમાચારોને મુખ્ય હેડલાઇન બનાવી છે. ગુજરાત સમાચાર લખે છે, ધુમાડે બળતા પેટ્રોલ ડીઝલના ભાવ રૂપિયા 100 ને પાર. દિવ્ય ભાસ્કરની હેડલાઇન છે, મોંઘવારીની 7.5, પેટ્રોલ 2.61 અને ડીઝલ 2.71 રૂપિયા મોંઘુ. સંદેશ લખે છે, 10 દિવસ ચોથો વધારો, પેટ્રોલ 100 ને પાર. અન્ય હેડલાઇનમાં દુઃખની વાત, એનટીએ ભૂતકાળની ભૂલોમાંથી બોધપાઠ ના લીધો સુપ્રીમ. ઇઝરાયલ સાથે અબ્રાહન રેકોર્ડમાં ઇરાન સામેલ થશે, ટ્રમ્પનો દાવો, જેવા સમાચારોને સ્થાન અપાયું છે.
0: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી સિક્કિમની 3 દિવસની મુલાકાતે. વિદેશમંત્રી આજે નવી દિલ્હીમાં ક્વાડ વિદેશમંત્રીઓની બેઠકની અધ્યક્ષતા કરશે. ગૃહમંત્રી આજે રાજસ્થાન બીએસએફની સાંચુ બોર્ડર આઉટપોસ્ટની મુલાકાત લેશે. જમ્મુ અને કાશ્મીરમાં ગુલમર્ગ રોપવે કેબલ કારમાં ફસાયેલા 300થી વધુ પ્રવાસીઓને બચાવી લેવાયા. અમેરિકાએ ઇરાન યુદ્ધને સમાપ્ત કરવા માટે મધ્ય પૂર્વના ઇસ્લામિક દેશોને અબ્રાહમ કરારમાં જોડાવવા પર ભાર મૂક્યો. અને આઈપીએલ ક્રિકેટમાં આજે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ ક્વોલિફાયર 1માં ગુજરાત ટાઇટન્સ સામે ટકરાશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
3: શ્રોતા મિત્રો, આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. આવો સાંભળીએ કેદારનાથ ફિલ્મમાંથી સ્વર સંગીત અમિત ત્રિવેદીના અને શબ્દો અમિતાભ ભટ્ટાચાર્યના.

0: आप सुन रहे हैं विविध भारती देश की सुरीली धड़कन। थोड़ी देर में आप सुनेंगे कार्यक्रम चित्रलोक।
1: श्रोता मित्रों, विविध भारती नु वडोदरा केंद्र आप सांभळी रह्या छो। केजीआईटी सावली टाइम अत्यारे सवारना 8:30 थई छे। धोरण 12 साइंस पछी एंजीनियरिंग अभ्यास माटेनो श्रेष्ठ विकल्प केजी इंस्टिट्यूट ऑफ एंजीनियरिंग एंड टेक्नोलॉजी सावली।
2: શ્રોતા મિત્રો, 93.9 MHz પર આપી ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર। શ્રોતા મિત્રો, સવારે 8:30 લોકપ્રિય હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક, જેના પ્રાયોજક છે
3: અશોકા ધ ગ્રેટ એક્સક્લુઝિવ એથનિક એન્ડ દુલ્હા કલેક્શન, વડોદરાનો આધુનિક શોરૂમ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા।
2: એમ કે ફર્નિચર, 5 માળનો ભવ્ય શોરૂમ, પ્રતાપનગર બ્રિજ નીચે, વડોદરા।
4: સવારે 10 વાગે ફોન ઇન તથા અન્ય લોકપ્રિય કાર્યક્રમો, જેના પ્રાયોજક છે
3: આર્ક બ્લાઇન્ડ્સ, શિવાકૃતિ બિલ્ડિંગ, દાંડિયા બજાર, વડોદરા।
4: સેહત આપકી સુરક્ષા હમારી, અબ નહીં રહેગી મચ્છરો સે પરેશાની,
3: યે હે આર્ક બ્લાઇન્ડ્સ કી જિમ્મેદારી।
5: સપનો કો હકીકત મે બદલને કે લિયે સહી સમય પર સહી કદમ ઉઠાના જરૂરી હૈ। भारतीय वायुसेना में कमीशन्ड ऑफिसर बनने के लिए एफकैट 2 ऑफ 2026 के आवेदन 20 मई से खुले हैं। विवरण के लिए विजिट करें fcat.edcil.co.in पर।
0: लकी अली और श्रेया घोषाल की आवाज, मजरू सुल्तानपुरी के बोल,

0: માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ના વિઝન સાથે વીજળી બિલ માંથી મુક્તિ અને વીજળી બચાવવા માટે પીએમ સૂર્યઘર યોજના શરૂ કરવામાં આવી રહી છે. તમે પણ ખૂબ જ સરળ પ્રક્રિયા દ્વારા તમારી જાતને નોંધણી કરાવો અને દર મહિને 300 યુનિટ મફત વીજળી મેળવો. સૌર ની શક્તિ, વીજળી ના બિલ માંથી મુક્તિ. વધુ માહિતી માટે પીએમ સૂર્યઘર .gov.in પર સંપર્ક કરો. ભારત સરકાર દ્વારા જાહેર હિતમાં જારી.
1: चित्रलोक में आपका स्वागत है. आइए सुनते हैं गजनी फिल्म का ये गीत.

શ્રોતા મિત્રો, વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. ગિરીશભાઈ ગણદેવીકા જ્વેલર્સ ટાઈમ. અત્યારે સવારના 10 વાગ્યા છે. શુભ અવસરોમાં સોનાની ખરીદી માટે વિશ્વાસપાત્ર નામ ગિરીશભાઈ ગણદેવીકા જ્વેલર્સ, જેતલપુર બ્રિજ પાસે, અલકાપુરી, વડોદરા.

0: શ્રોતા મિત્રો, સ્વાગત છે આપનું વિવિધ ભારતી વડોદરા કેન્દ્ર પર. સવારના 10 વાગી ગયા છે. પ્રસ્તુત છે કાર્યક્રમ હેલો વિવિધ ભારતી, પ્રસ્તુતકર્તા પાયલ શર્મા.
1: આ કાર્યક્રમના પ્રાયોજક છે આર્ક બ્લાઇન્ડ્સ, શિવાકૃતિ બિલ્ડિંગ, દાંડિયા બજાર, વડોદરા.
2: સેહત આપકી સુરક્ષા હમારી, અબ નહીં રહેગી મચ્છરો સે પરેશાની.
1: યે હૈ આરકે બ્લાઇન્ડ્સ કી જિમ્મેદારી.
3: ડિઝાઇનર બ્લાઇન્ડ્સ,
4: સેફર બ્લાઇન્ડ્સ,
3: ડિઝાઇન
4: સેફર
3: ડિઝાઇનર.
5: અરે આરકે બ્લાઇન્ડ્સ છે ને, જ્યાં તમને મળશે ડિઝાઇનર અને સેફર માનસ માલતી સિરીઝમાં નવીનતમ. આગને પ્રોત્સાહિત ના કરે તેવી પીવીસી વર્ટિકલ, પીવીસી ચેક, પીવીસી હોરિઝોન્ટલ અને જેમ રોમન રોલર વર્ટિકલ બ્લાઇન્ડ્સ ની અદભુત રેન્જ, અને તે પણ વોટરપ્રૂફ, ફંગલ પ્રૂફ, ટર્માઇટ પ્રૂફ અને 100% વોશેબલ. તો આજે જ પધારો આરકે બ્લાઇન્ડ્સ. ઓફિસ આપકી, સજાવટ હમારી. યે હૈ આરકે બ્લાઇન્ડ્સ કી તૈયારી. આરકે બ્લાઇન્ડ્સ, ફર્સ્ટ ફ્લોર શિવાકૃતિ, 5 સ્ટેશન, 4 રસ્તા, દાંડિયા બજાર, વડોદરા. કોલ 2427063.
6: ગુડ મોર્નિંગ દોસ્તો, હર નહી સુબહ લેકર આતી હૈ નહી ચુનૌતિયાં, લેકિન સાથ હી લે આતી હૈ નહી ઉમીદે, નહી દિશાએ, નહી આશાએ, નહી ખુશિયાં. આપ સભી કો સુંદર, સ્વસ્થ ઓર સુરમય સુબહ કી શુભકામનાએ. નમસ્કાર દોસ્તો, મેં હું આપકી દોસ્ત પાયલ શર્મા, લેકર હાજર હું આપકા ફેવરેટ પ્રોગ્રામ હેલો વિવિધ ભારતી. આઈએ સુનતે હૈ આપકી દિલો કી બાતે આપકે પસંદીદા ગીતો કે સાથ. આ રહા હૈ આજ કા પહેલા ફોન કોલ.
0: હેલો વિવિધ ભારતી,
7: ગુડ મોર્નિંગ મેડમ,
0: કેમ છો તમે?
7: જસુભાઈ બોલું, માંજલપુર થી મેડમ.
0: હાજી, કેમ છો?
7: બસ બહુ મજામાં.
0: અત્યારે તો રસ અને પૂરી ખાવાની મજા.

0: જા બરાબર.
1: હા, કાલે બહુ રસ ખાધો, પૂરીઓ ખાધી, ઈદલા ખાધા.
0: બરાબર છે.
1: રસ ને ઈદલાનું હતું બધું
0: હાં જી
1: પ્રોગ્રામ. શું
0: જી
1: કહો છો મેડમ, તમારી તબિયત કેમ છે?
0: એકદમ સારી છે, ભગવાનની કૃપા
1: બસ
0: છે અને
1: બસ બસ,
0: આપણી વાત
1: ભગવાનની
0: થઈ રહી
1: કૃપા
0: છે.
1: એવી જોઈએ ને આપણી વાત.
0: જી. ને હવે વેકેશનમાં તમે એકલા તો નથી થઈ ગયા, બાળકો બહાર ગયા છે?
1: ના ના, એ જ છે, કોઈ ગયું નથી.
0: અરે વાહ, તો
1: અને
0: શું
1: પાર્ટી
0: પ્લાનિંગ?
1: પ્લોટ ચાલે છે ને, આપણો પાર્ટી પ્લોટ ચાલે ને, એટલે ત્યાં જઈને બેસવું પડે છે
0: હાં જી.
1: લગન લગન સિઝનમાં.
0: ઓહો, તમે તો આખો દિવસ પછી
1: હા,
0: શોર શરાબા સેલિબ્રેશન.
1: ચાલુ જ હોય છે.
0: હાં, મજાની વાતો હે ને.
1: હા, રાતે 6 થી 7 વાગ્યા પછી તો 10 વાગ્યા સુધી ડીજે વાગે. 10 વાગે બંધ કરવાનો રૂલ્સ છે, 10 વાગે બંધ કરી દેવાનું. તમે જે કરવું તે કરી શકો, 12 વાગ્યા સુધી કરો, 1 વાગ્યા સુધી કરો, એનો વાંધો નહીં. હવે ગાયનમાં તો સારંગા પિક્ચર નું આપી દેજો, મુકેશના વાઇઝમાં
0: જી, કયું?
1: એ ટાઇટલ જ સારંગા તેરી યાદ મેં. હા
0: જી, બહુ સરસ તમારી ચોઇસ છે. આ ગીત મારું પણ ફેવરિટ છે.
1: અચ્છા અચ્છા
0: હાં
1: અચ્છા
0: જી
1: કઈ
0: જી
1: નઈ મેડમ, તમે તબિયત સંભાળજો ગરમીમાં.
0: જી
1: બરોબર ને, એક મેડમ તો રિટાયર થઈ ગયા, શીતલ મેડમ.
0: જી
1: તમે તમે રિટાયર થતા પેલા એવું કઈ થાય નહીં તમને મેમ. બસ
0: શુક્રિયા તમારા આશીર્વાદ બદલ. અને ફરી
1: થેન્ક
0: આ જ રીતે કોલ કરતા રહેજો. આવી રહ્યું છે આપની પસંદગીનું આ ગીત. નમસ્કાર.
1: થેન્ક યુ વેરી મચ મેડમ.

0: भारती।
1: हेलो विद भारती
0: जी, नमस्कार।
1: नमस्कार,
0: आपनु शुभ नाम?
1: मारु शुभ नाम छे जिग्नेश खारवा।
0: जी जिग्नेश भाई, क्यांथी बात करी रह्या छो?
1: हूँ प्रेस सोसायटी खंभातथी वात करी रह्यो छु मैडम।
0: त्यां गर्मी केवी छे?
1: गर्मी लगभग 42-43 डिग्री तापमान रही रह्यु छे अत्यारे।
0: अच्छा जी,
1: પાયલબેન વાત કરો છો?
0: હા જી। અને વેકેશનમાં શું ક્યાંક જવાનું પ્લાન ખરો?
1: વેકેશનમાં ગળતેશ્વર જવાનો પ્લાન છે।
0: અચ્છા જી,
1: ડાકોર અને ગળતેશ્વર, ત્યાં મહીસાગર નદીમાં નહાવા।
0: જી, નદીઓ અત્યારે કોઈ કોઈક નદી ખૂબ જ સરસ છે। હાઈવે પરથી જતા હોઈએ અને જોઈએ છીએ તો ઘણી જગ્યાએ બ્રિજની નીચેથી નદીઓ સુકાઈ ગઈ છે।
1: હા જી, હા જી,
0: તો ગરમીના કારણે બધું પાણી સુકાઈ ગયું છે, તો એ જોઈને ખૂબ દુઃખ થાય છે, હેને? જી, સારું, તો તમારું વેકેશન સરસ રહે, તમે જઈ આવો નદી કિનારે, બરાબર છે ને? તો કયું ગીત સાંભળશો આજે?
1: પાયલબેન, તમારી સાથે મારી પહેલી વાર વાત થઈ રહી છે।
0: અચ્છા જી,
1: અગાઉ જલ્પેશભાઈ સાથે મારી બે વાર વાત થઈ છે।
0: જી,
1: આમ તો હું નિયમિત વડોદરા વિદ ભારતીનો શ્રોતા છું જ।
0: જી,
1: અને અગાઉ હું શીતલબેન તથા કિરણ સર અને રશ્મિબેન સાથે પણ ઘણી વાર વાત કરી ચુક્યો છું।
0: અચ્છા જી,
1: અને અહીંયા ખંભાતમાં અમે નિયમિત રીતે વડોદરા વિદ ભારતીના કાર્યક્રમો સાંભળતા રહીએ છીએ।
0: બહુ સારી વાત છે,
1: વર્ષોથી સાંભળીએ છીએ, લગભગ 20-25 વર્ષ જેવું થયું।
0: હા જી,
1: તો આજે તમારી સાથે પહેલી મુલાકાત થઈ છે, તો ફિલ્મ દીવાના ગીત સાંભળવું છે
0: જી,
1: અને તે તમને જ ડેડિકેટ કરવું છે।
0: થેન્ક યુ,
1: પાયલિયા હો હો।
0: અચ્છા, તમે આવું ગીત વિચારી રાખ્યું છે, બહુ સારું, થેન્ક યુ સો મચ।
1: તમારી સાથે મારી પહેલી વાત થઈ છે, તો તમને ડેડિકેટ કરીને ગીત મૂકું છે તમારા નામથી જ।
0: જી જી, ચોક્કસ હું કોશિશ કરીશ, પણ હજી તમે તમારી ફરમાઈશ હવે કહો।
1: હા, પાયલિયા હો હો ગીત છે, અંદર ઋષિ કપૂર અને દિવ્યા ભારતીનું ગીત છે।
0: જી જી જી જી,
1: એ સાંભળો તો ખૂબ જ આનંદ થશે।
0: ચોક્કસ, હું કોશિશ કરીશ।
1: શીતલ મેડમ નો અવાજ ગુંજી રહ્યો હતો વિદ ભારતીમાં, હવે પાયલ મેડમ નો ગુંજી રહ્યો છે।
0: વિવિધ ભારતી ગુંજી રહી છે, એકચ્યુઅલી એવું હોય છે,
1: હા, વિવિધ ભારતી તો ગુંજી જ રહી છે,
0: અહીંથી કોઈ પણ બોલે। જી,
1: હા, હું વિવિધ ભારતીમાં બે વાર મુલાકાત પણ કરી ચુક્યો છું વડોદરા મકરપુરામાં।
0: અચ્છા જી,
1: હા, શીતલ મેડમ કિરણ સર ને રૂબરૂ પણ મળવા આવ્યા હતા ત્યાં।
0: અરે વાહ,
1: અને ક્યારેક હવે વડોદરા આવવાનું થશે તો તમારી પણ મુલાકાત લઈશું,
0: ભગવાન ચાહે તો ચોક્કસ મળીશું આપણે।
1: હા, તમને અને જલ્પેશ સર ને બંનેને મળીશું
0: ચોક્કસ। તો હજી પણ એક બીજું કોઈ ગીત તો કહો,
1: તો પછી વિરાસતનું સંભળાવજો, વિરાસતનું ગીત છે પાયલી છુનમુન છુનમુન।
0: અચ્છા જી, એટલે આજે તમે થીમ વિચારી લીધો છે,
1: પહેલેથી જ વિચાર કર્યો છે, જો પાયલબેન મેડમ હશે તો મારે આ ગીત આપવું છે।
0: જી જી, ધન્યવાદ,
1: બંને માંથી કોઈ પણ ગીત સંભળાવશો તો ચાલશે
0: ચોક્કસ। તો આવી રહ્યું છે ખંભાત સુધી આપના માટે આ ગીત, નમસ્કાર।
1: અને આમને આમ જ તમારો અવાજ વિદ ભારતી, વડોદરા વિદ ભારતી પર પાયલી જેમ ખનકતો રહે।
0: અરે વાહ, બહુ શુક્રિયા, શુક્રિયા। ઓકે જી,
1: થેન્ક યુ મેડમ,
0: થેન્ક યુ, નમસ્કાર
1: નમસ્કાર।

0: હેલો વિવિધ ભારતી,
1: કપિલા તડવી.
0: કપિલા જી કેમ છો?
1: હા, બસ બસ મજામાં મજામાં.
0: ગીતો સાંભળી રહ્યા છો કે પુસ્તક વાંચી રહ્યા છો?
1: ઓળખાણ પડી ગઈ.
0: હા
1: ના ના, એ સોંગ સાંભળીએ ને,
0: જી.
1: પુસ્તક ના ટાઈમે પુસ્તક વાંચે, સોંગ ના ટાઈમે સોંગ સાંભળે.
0: અને તમારી બર્થડે પાર્ટી પણ બહુ જ સરસ ગઈ હશે, બરાબર?
1: હા હા, બહુ સરસ.
0: બધા ઘણા બધા તમે ફોટોગ્રાફ્સ લીધા હશે, યાદગીરી.
1: અમારે ફોટોગ્રાફ લઈએ એટલે 100-200 થઈ જાય
0: એક દિવસમાં, બરાબર?
1: એક દિવસમાં. હા, પછી મોબાઈલમાં એકદમ એટલા બધા મોબાઈલમાં થઈ જાય એટલે પછી કે આ રાખવા ચા નથી રાખવા,
0: પછી એ બહુ ભારે થઈ જાય, કયું રાખવું અને કયું ડિલીટ કરવું.
1: એ બહુ ભારે થઈ જાય. તમે એવું ડિસાઇડ કર્યું છે, ફોટો પાડીએ ને એટલે આપણે છે ને પ્રિન્ટ જ કઢાવી દેવાની, બનાવી દઈશું.
0: એ બરાબર છે, યાદગીરી
1: યાદગીરી રે. હા,
0: કેરીની સીઝનમાં કેવી મજા આવે છે રસોડામાં,
1: બહુ જ મજા આવે.
0: મહેનત પડે છે,
1: ગરમી ગરમી એટલી અને મહેનત તો પડે જ,
0: પણ ભાવે એટલે શું કરીએ પછી આપણને,
1: શું કરવાનું. હા
0: જી. હા, તો કયું ગીત સાંભળશો આજે?
1: મને તો મેને પ્યાર કિયા નું.
0: જી,
1: આતે જાતે.
0: ચોક્કસ.
1: હા હા,
0: તો આજ રીતે. જી જી,
1: અમે જયારે 10th માં ભણતા ને ત્યારે મેને પ્યાર કિયા પિક્ચર જોવા ગયેલા અમે.
0: અચ્છા,
1: ત્યારે નવ જ પડેલું સલમાન ખાન.
0: ટિકિટ
1: મળે ના મળે એવું એમ થિયેટર ઓછા ને
0: એ જમાનામાં.
1: તો અમે બધા ફ્રેન્ડ સર્કલમાં અમે એવું નક્કી કર્યું કે આ પિક્ચર જયારે ટીવીમાં આવે ને ત્યારે જોઈશું, જો ટિકિટ ના મળે તો. એ રીતે અમે કર્યું, પણ ટિકિટ મળી ગઈ એમ.
0: ટિકિટ મળી ગઈ એમ.
1: જમાનામાં 2 રૂપિયા 5 રૂપિયા ટિકિટ નો ભાવ.
0: જી,
1: એટલે મજા આવતી એમ ફ્રેન્ડ સર્કલ માં
0: ગયા.
1: મોર્નિંગ એકદમ પતિને કે ચાલો પિક્ચર જોવા જઈએ.
0: વાહ વાહ વાહ,
1: એ બધું.
0: ઓકે જી, તો કપિલાજી તમારું વેકેશન સરસ થી રીતે આવી રહ્યું છે. આપની પસંદગીનું આ ગીત. નમસ્કાર
2: શ્રોતા મિત્રો, વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. KGIT સાવલી ટાઈમ અત્યારે 10:15 થઈ છે. ધોરણ 10 પછી ડિપ્લોમા એન્જિનિયરિંગ અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ KG ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી, સાવલી.
3: કાર્યક્રમના આ ભાગના પ્રાયોજક હતા RK બ્લાઇન્ડ્સ, શિવાકૃતિ બિલ્ડિંગ, દાંડિયા બજાર, વડોદરા. સેહત આપકી સુરક્ષા હમારી, અબ નહીં રહેગી મચ્છરો સે પરેશાની, યે હૈ RK બ્લાઇન્ડ્સ કી જિમ્મેદારી.
4: हर रोज सुबह 7 बजे सुनिए कार्यक्रम भूले बिसरे गीत, जिसके प्रायोजक है वीको वज्रदंती. मजेदार नहीं असरदार, भारत का गम एक्सपर्ट.
5: आ वार्ता छे एक नर्स अने एना अंतरमननी. आवी गई सैलरी. हवे नवी बुट्टी ना, पहला बचत पहला बुट्टी. સાંભળો, દર મહિને થોડું બચાવો, થોડું રોકાણ કરો અને થોડું એમરજન્સી માટે પણ બચાવો, જેથી રહો ચિંતા મુક્ત.
6: પણ બુટ્ટીનું શું
5: જાય છે કે મારું ઇન્જેક્શન?
7: RBI કહે છે,
5: નાણાકીય સમજદારી સમૃદ્ધ નારી.

0: વડનેરકર જ્વેલર્સ વડોદરામાં સૌભાગ્યના દાગીના તો ફક્ત વડનેરકર જ્વેલર્સના જ. વડનેરકર જ્વેલર્સ, બ્રહ્મપુરી, દાંડે બજાર, વડોદરા.
1: યાર સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે અને ત્યાં 7-7 હજાર ના લાઇટ બિલ આવવા માંડ્યા છે. વાઇફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, એ બધાના લાઇટ બિલ હવે તો ઝીરો આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જયારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો. પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના, જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.
0: સારા ગણદેવીકર જ્વેલર્સ. શુકનનું સોનું તો સારા ગણદેવીકરનું જ. સારાનું સોનું, સુખ, શાંતિ અને સમૃદ્ધિનું સોનું. સારા ગણદેવીકર જ્વેલર્સ, દાંડે બજાર અને વાઘોડિયા રોડ, વડોદરા.
2: હેલો વિવિધ ભારતી.
3: હેલો, નમસ્કાર.
2: નમસ્કાર.
3: જય બજરંગ રેડિયો સોતા તંગ બસ સ્ટેન્ડ વંડા વિલેજ છે. લક્ષ્મણ ચાય વાલી બોલ રહે દીદી, કેસી હો?
2: મેં બઢિયા હું. આપને ચાય નહીં પીલાઈ આજ?
3: ચાય પી લો દીદી, હમ બેલ કેને વાલી થી, કેને વાલી થી આપને બોલી દી.
2: આપકા યે જો ડાયલોગ બોલતે હૈ ના, આપ બહોત બઢિયા લગતા હૈ હમે સુનને મેં.
3: અચ્છા દીદી
2: જી, ઓર ક્યા કર રહે થે આપ?
3: ચાય કી અભી દુકાન ચલા રહા હૈ, બહોત પાણી ગળ ગયા હૈ યહાં પે.
2: પાણી આ ગયા હૈ? જી જી, બારિશ તો ફિર તો બહુ બહુતો કો ફિર ચાય કી જરૂરત પડતી હોગી. એક કપ પીને વાલા દો તીન પી કે જાતા હોગા.
3: હા, વો શામ કો અચ્છા ઠંડા મોસમ હોગા.
2: ઠંડા મોસમ જી હા. આજ કોન સા ગીત સુનેંગે આપ?
3: જબ જબ ફૂલ ખિલે કા સુનવા દો.
2: તો આ રહા હૈ આપકી પસંદ કા યે ગીત. નમસ્કાર.
3: ઠીક હૈ દીદી, નમસ્કાર.

0: हॅलो विविध भारती.
1: हा हॅलो विविध भारती, मी जाहेदाबेन बोलू कुंडेला बांधी.
0: केम छो तमे?
1: हा तमे पायलबेन, नमस्ते.
0: नमस्ते. आजे बहु लेट फोन कर्यो तमे.
1: आता अन्नी लगाव मॅडम.
0: अच्छा,
1: आजे कोण आहे?
0: बराबर.
1: तब्येत
0: મારી તો સારી છે. તમે કેટલી કેરીઓ લાયા છો?
1: ના હજુ નહીં, વાર છે હજુ.
0: વાર છે હજી?
1: હા હજુ વાર.
0: બાકી તમારી ફેવરિટ ખરી એમ ને?
1: હા ફેવરિટ તો બધાની હોય, કેરી તો બધાને ભાવે.
0: બરાબર છે. આજે કયું ગીત સાંભળશો?
1: આજે ગીત સાંભળીશું આયા સાવન ઝુમકે નું.
0: અચ્છા જી. તમે મને લાગે છે વરસાદની રાહ જોઈ રહ્યા છો.
1: રાહ તો જોવી જ પડે, ગરમી કેવી પડે મેડમ.
0: ઓકે જી, ઠીક છે. જાયદાબેન આવી રહી છે તમારી પસંદગીનું આ ગીત. નમસ્કાર.
1: નમસ્તે.

0: પૂજા પ્લસ માત્ર મંગળ મુહૂર્ત નક્કી કરો, દુલેરાજાને અમે સજાવીશું. પધારો અમારા દુલેરાજા ડિપાર્ટમેન્ટમાં, પૂજા પ્લસ, રાવપુરા, વડોદરા.
1: એક કરોડ પરિવારો કો સોલર રૂફટોપ લગાને કે લિયે સરકાર મદદ કરેગી. 300

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ના વિઝન સાથે વીજળી બિલ માંથી મુક્તિ અને વીજળી બચાવવા માટે પીએમ સૂર્યઘર યોજના શરૂ કરવામાં આવી રહી છે. તમે પણ ખૂબ જ સરળ પ્રક્રિયા દ્વારા તમારી જાતને નોંધણી કરાવો અને દર મહિને 300 યુનિટ મફત વીજળી મેળવો. સૌર ની શક્તિ, વીજળી ના બિલ માંથી મુક્તિ. વધુ માહિતી માટે PM સૂર્યઘર.gov.in પર સંપર્ક કરો. ભારત સરકાર દ્વારા જાહેર હિતમાં જારી.

0: हेलो विविध भारती।
1: हाँ नमस्ते मैडम,
0: नमस्ते, आपનું શુભ નામ?
1: હું ગુંદેલાથી મીના રોહિત છું.
0: જી મીનાજી, કેમ છો તમે?
1: બસ મજામાં.
0: શું ચાલી રહ્યું છે વેકેશનમાં?
1: હમણાં તો વેકેશન નથી, વાર છે હજુ અમારું તો.
0: તમારે હજી વેકેશન ને વાર છે એવું છે?
1: હા
0: ઓહો,
1: સ્ટુડન્ટ નથી, હું કોલેજમાં નોકરી કરું છું.
0: તો તમારે તો વેકેશન ની બહુ જ રાહ જોતા હોવા જોઈએ તમે.
1: 15 તારીખે પડશે હવે
0: કે ક્યારે વેકેશન પડે ને મને થોડો આરામ મળે, રાઈટ?
1: એવું તો ખરું ને.
0: તમને કોઈ એવી યાદ છે કે તમે વેકેશન ની રાહ જોઈ હોય ને ક્યારે વેકેશન પડે ને હું આ કામ કરી લઉં,
1: એવું તો
0: કે મારે અહીંયા આ જગ્યાએ ફરવા જવાનું છે?
1: હા, શનિ રવિવાર હોય ને તો વિચારીએ, કઈ ને કઈક તો જતા જ હોય, તો પછી બીજે કઈ બહાર જઈએ.
0: જી જી જી, પણ તો પણ વેકેશનમાં જયારે આપણે નદી કિનારે, દરિયા કિનારે, કોઈ એવી જગ્યાએ કુદરતના ખોળામાં જઈને બેસીએ, શાંતિથી આંખો બંધ કરીને મજા આવે, બરાબર? હા, તો અમે વિશ કરીએ કે તમારું જલ્દીથી વેકેશન પડી જાય, 15 દિવસ નીકળી જાય અને તમે એન્જોય કરો, બરાબર છે?
1: હા બેન.
0: જી, કયું ગીત સાંભળશો આજે?
1: મન પિક્ચરનું સંભળાવજો.
0: એટલે તમને આમિર ખાન જ ગમે છે એવું? બરાબર, આમિર ખાન મારો ફેવરિટ છે. એના કેટલા બધા સરસ સરફરોઝ, પણ કેટલું સરસ મૂવી છે, હે ને?
1: આપણે બંને સેમ સેમ.
0: હા હા, સેમ થિંગ.
1: શીતલબેન બેન આવું જ કહેતા હતા,
0: એમને પણ ફેવરિટ હતા. જી જી. હા બોલો, નામ લઈ લો.
1: કુંડેલાવાળા નરેન્દ્રભાઈ.
0: જી,
1: નામ બી ભૂલી ગઈ તમે જોડે.

0: મારા મિસ્ટર પણ એમનું નામ નરેશભાઈ છે
1: જી,
0: અને મારા બે છોકરા છે, એક દીપક ને ભારત, અને બે વોવો, એક હીર અને બે પોત્રી છે.
1: એક હીર અને એક હરલીન, બરાબર? ખૂબ જ સરસ નામ છે બંને.
0: અને બે પોત્રી છે, એક માયરા અને એક દિત્યા.
1: જી માયરા દિત્યા. તો આ બધાને આજે કયું ગીત સાંભળવું છે?
0: મહેબુબાનું, લતા અને કિશોરનું.
1: જી, આવી રહ્યું છે આપની પસંદગીનું આ ગીત. એન્જોય. ગુડ બાય.
0: ઓકે, થેન્ક યુ.

0: हेलो विविध भारती।
1: हेलो विविध भारती।
0: हाँ जी,
1: मैं नरेश भाई बोलू छू।
0: जी नरेश भाई, तमे क्यांथी बोलो छो?
1: मैं आजवा रोड तुलसीहाट थी बोलू छू।
0: जी, શું ચાલી રહ્યું છે આજકાલ આજવા રોડ ઉપર, જણાવો તમારા વિશે।
1: મારે એક ગીત આપવાનું હતું।
0: જી, તમે શું કરો છો?
1: મેં ઓટો જ ચલાવું છું, મારા ઓટોમાં બી રેડિયો લાગેલો છે।
0: અચ્છા જી, તમારા જીવનમાં આજકાલ શું ચાલી રહ્યું છે, કઈ કહેવા માંગશો તમે તમારા વિશે?
1: બસ બહુ સારું છે
0: જી,
1: મારા જીવનમાં તો શાંતિ છે।
0: અચ્છા જી, સારું। તો નરેશભાઈ, તમે આ જ રીતે ઓટોમાં પોતાના સાથીઓને, જે પણ તમારા ગ્રાહક હોય તમારી સાથે હોય બેઠા, બધાને આ ગીતો સંભળાવતા રહો, તમારી ફરમાઈશ
1: ગીત આપી દેજો।
0: હાજી બોલો।
1: ડાકિયા ડાકલા, રાજેશ ખન્નાનું।
0: રાજેશ ખન્ના તમારા ફેવરિટ છે એવું છે?

0: હા, તો રાજેશ ખન્ના બી છે, રાજકુમાર છે, ધર્મેન્દ્ર છે, વિનોદ ખન્ના એ મારા ફેવરેટ છે, સુનીલ દત્ત છે.
1: તો તમે તમારા ઓટોમાં પોસ્ટર્સ લગાવ્યા છે?
0: ના, હવે લગાવવાની ઈચ્છા છે.
1: જે બી અમે ઓટોમાં બેસીએ છીએ, જે એમના ફેવરિટ હીરો હિરોઈન હોય, એ લોકોના ફોટોગ્રાફ્સ પોસ્ટર્સ મોટી સાઈઝના લગાવેલા હોય.
0: ના, એ મેં બધું લગાવતો તો નહીં, તો કોશિશ વિચાર છે હવે લગાવવાનો.
1: કેમકે હું નાની હતી ને, તો મને યાદ છે કે અમને સ્કૂલે લઈ જતા અમારા જે અંકલ, તો એ મોટું રેખાનો પોસ્ટર લગાવતા હતા. એ રેખાને જોઈને સવાર સરસ થઈ જતી હતી. સવારમાં એટલી ખૂબસૂરતી એમની છે, એટલે મને યાદ આવ્યું કે
0: હમણાંની હાલમાં બી રેખા એવી જ લાગે છે, હેમામાલી બી એવી જ લાગે છે, આ બે હિરોઈન એવી છે જૂની.
1: હાજી, ઓકે. તો આવી રહ્યું છે આપની પસંદગીનું આ ગીત. નમસ્કાર.

0: શ્રોતા મિત્રો, આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. પ્રસ્તુત છે હિન્દી કાર્યક્રમ. આજે સાંભળીશું ડોક્ટર અનુ મહેતા દ્વારા રચિત હિન્દી કવિતા.
1: નમસ્કાર, મેરા નામ ડોક્ટર અનુ મહેતા હૈ. મેં કવિયત્રી હું ઓર આપકે સમક્ષ સ્ત્રી સશક્તિકરણ વિષય પર અપની કુછ કવિતાએ પ્રસ્તુત કરને જા રહી હું. મેરી કવિતા કા શીર્ષક હૈ બેટિયાં. મિલતી હૈ જિનકા નસીબ અચ્છા હોતા હૈ, મિલતી હૈ જિનકા નસીબ અચ્છા હોતા હૈ, ખુદા કી બડી રહેમતે હૈ બેટિયાં. સમજો ના ઇનકો કોઈ બોજ તુમ, સમજો ના ઇનકો કોઈ બોજ તુમ, દૌલતે ઓર શોહરતે હૈ બેટિયાં. સખ્ત પહેરે ના લગાઓ ઇન પર, સખ્ત પહેરે ના લગાઓ ઇન પર, સબ તાલો કી ચાબિયાં હૈ યે બેટિયાં. અગ્નિ પરીક્ષા મેં ના ડાલો ઇને, અગ્નિ પરીક્ષા મેં ના ડાલો ઇને, ખુદ પૂજા કી આરતીયાં હૈ યે બેટિયાં. ઉડને દો ખુલે પરો કો ઇનકે, આસમા કી ઊંચી પરવાઝ હૈ બેટિયાં. જશ્ન મનાઓ ઇનકે હોને કા તુમ, જશ્ન મનાઓ ઇનકે હોને કા તુમ, માતા પિતા કા નાઝ હૈ બેટિયાં, માતા પિતા કા નાઝ હૈ બેટિયાં. સોચ સમજ કર પરવરિશ કરના ઇનકી, માઇકે કા સલીકા ઓર તહઝીબ હૈ બેટિયાં, માઇકે કા સલીકા ઓર તહઝીબ હૈ બેટિયાં. ન સતાયા કરો ઇને શબ્દ બાણો સે, ન સતાયા કરો ઇને શબ્દ બાણો સે, સસુરાલ કા ચોંકા ઓર દહલીઝ હૈ બેટિયાં, સસુરાલ કા ચોંકા ઓર દહલીઝ હૈ બેટિયાં. મત બો બેટા બેટી કે બીચ કાંટે, મત બો બેટા બેટી કે બીચ કાંટે, અરે ફૂલો કા હાર હૈ યે બેટિયાં, અરે ફૂલો કા હાર હૈ યે બેટિયાં. જીને દો ન મારો ઇને કોખ મેં તુમ, જીને દો ન મારો ઇને કોખ મેં તુમ, જીવન કા પર્વ ઓર ઉલ્લાસ હૈ યે બેટિયાં. મિલતા હૈ જિનકા નસીબ અચ્છા હોતા હૈ, ખુદા કી બડી રહેમતે હૈ બેટિયાં. સમજો ના ઇનકો કોઈ બોજ તુમ, દૌલતે ઓર શોહરતે હૈ યે બેટિયાં, દૌલતે ઓર શોહરતે હૈ યે બેટિયાં. મેરી દૂસરી કવિતા મેરે ચોથે કાવ્ય સંગ્રહ સે હૈ, મેરી જમી મેરા આસમા. ઉસકા શીર્ષક હૈ સિર્ફ જીત લિખુંગી, મેં સિર્ફ જીત લિખુંગી, હા મેં સિર્ફ જીત લિખુંગી, હરગિઝ નહીં હાર લિખુંગી, હરગિઝ નહીં હાર લિખુંગી. ગલત માન્યતાઓ કે નામ પર અબ નહીં સ્વીકાર લિખુંગી, ગલત માન્યતાઓ કે નામ પર અબ નહીં સ્વીકાર લિખુંગી. મેં સિર્ફ જીત લિખુંગી, હરગિઝ નહીં હાર લિખુંગી. નહીં સહુંગી અબ કિસી અન્યાય કો, નહીં સહુંગી અબ કિસી અન્યાય કો, બિલકુલ સાફ, હા બિલકુલ સાફ મેં અપના ગુનેગાર લિખુંગી, હા મેં બિલકુલ સાફ અપના ગુનેગાર લિખુંગી. મેં સિર્ફ જીત લિખુંગી, હરગિઝ નહીં હાર લિખુંગી. તુમ સોચો યા ના સોચો મેરે બારે મેં, તુમ સોચો યા ના સોચો મેરે બારે મેં, બસ મેં ખુદ અપને સરોકાર લિખુંગી, બસ મેં ખુદ અપને સરોકાર લિખુંગી. મેં સિર્ફ જીત લિખુંગી, હરગિઝ નહીં હાર લિખુંગી, ગલત માન્યતાઓ કે નામ પર અબ નહીં સ્વીકાર લિખુંગી. મેરા હોના બહોત માયને રખતા હૈ, હર સ્ત્રી કા હોના બહોત માયને રખતા હૈ. યે પંક્તિયાં ઉની કો સમર્પિત હૈ, ઉસી સ્ત્રી સશક્તિ કો સમર્પિત હૈ. મેરા હોના બહોત માયને રખતા હૈ, મેં અપને અસ્તિત્વ કી સ્વયં હું.

0: માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ના વિઝન સાથે વીજળી બિલ માંથી મુક્તિ અને વીજળી બચાવવા માટે પીએમ સૂર્યઘર યોજના શરૂ કરવામાં આવી રહી છે. તમે પણ ખૂબ જ સરળ પ્રક્રિયા દ્વારા તમારી જાતને નોંધણી કરાવો અને દર મહિને 300 યુનિટ મફત વીજળી મેળવો. સૌર ની શક્તિ, વીજળી ના બિલ માંથી મુક્તિ. વધુ માહિતી માટે પીએમ સૂર્યઘર .gov.in પર સંપર્ક કરો. ભારત સરકાર દ્વારા જાહેર હિતમાં જારી.
1: આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનો વડોદરા કેન્દ્ર. પ્રસ્તુત છે કાર્યક્રમ ફિલ્મ સંગીત. આવો પ્રથમ સાંભળીએ આરાધના ફિલ્મનું આ ગીત લતા મંગેશકરના સુમધુર સ્વરમાં, જેની શબ્દ રચના કરી છે આનંદ બક્ષીએ અને સંગીત આપ્યું છે ST બર્મને. આવો સાંભળીએ આ ગીત.

મિત્રો, હવે સાંભળીએ એક ફૂલ દો માલી ફિલ્મનું આ ગીત મન્નાડીના સ્વરમાં. પ્રેમ ધવનની શબ્દરચના છે અને સંગીત રવિનું.

0: મિત્રો, આપે સાંભળ્યું સુજાતા ફિલ્મના ગીત આશા ભોસલે અને સાથીઓના સ્વરમાં. શબ્દો હતા મજરૂ સુલતાનપુરીના અને સંગીત આપ્યું હતું એસટી બર્મને. એક નાનકડો વિરામ લઈશું ફિલ્મ સંગીતમાં, ત્યારબાદ બાકીના ગીતો.
1: સપનો કો હકીકત મે બદલને કે લિયે સહી સમય પર સહી કદમ ઉઠાના જરૂરી હૈ. ભારતીય વાયુ સેના મે કમિશન્ડ ઓફિસર બનને કે લિયે એફકેટ 2 ઓફ 2026 કે આવેદન 20 મે સે ખુલે હૈ. विवरण के लिए विजिट करें afcat.edcil.co.in पर.
0: વડનેરકર જ્વેલર્સ વડોદરામાં સૌભાગ્યના દાગીના તો ફક્ત વડનેરકર જ્વેલર્સના જ. વડનેરકર જ્વેલર્સ, બ્રહ્મપુરી, દાંડિયા બજાર, વડોદરા.
2: पता है, न्याय विभाग भारत सरकार ने गरीब और जरूरतमंदों को न्याय दिलाने की प्रक्रिया को किया और भी आसान.
3: हाँ बिल्कुल, टेलीलॉ और न्याय बंधु सेवाओं का हो गया है एकीकरण.
2: अब चाहे टेलीलॉ के माध्यम से मुफ्त कानूनी सलाह लेनी हो
3: या न्याय बंधु में पंजीकृत वकीलों से कोर्ट में निःशुल्क कानूनी सहायता के लिए जुड़ना हो,
2: अब दोनों एक ही ऐप पर उपलब्ध. डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉग इन करें www.tele-law.in या अपने नजदीकी सीएससी सेंटर से संपर्क करें. न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी.
0: सारा गणदेवीकर ज्वेलर्स. शुकन नु सोनू तो सारा गणदेवीकर नु ज. सारा नु सोनू, सुख शांति अने समृद्धि नु सोनू. सारा गणदेवीकर ज्वेलर्स, दांडिया बाजार अने वागोडिया रोड, वडोदरा. મિત્રો, સ્વાગત છે ફરીથી ફિલ્મ સંગીતમાં. આવો સાંભળીએ ઇમ્તહાન ફિલ્મનું આ ગીત કિશોર કુમારના સ્વરમાં, ગીત મજરૂ સુલતાનપુરીનું.

મિત્રો, હવે સાંભળીએ મન્ના ડે અને સાથીઓના સ્વરમાં આનંદ બક્ષીની શબ્દરચના, જેને સંગીત આપ્યું છે લક્ષ્મીકાંત પ્યારેલાલે. ફિલ્મ છે અનુરોધ.

મિત્રો, હવે સાંભળીએ વાસ્તવ ફિલ્મનું આ ગીત સોનુ નિગમ તથા કવિતા કૃષ્ણમૂર્તિના સ્વરમાં. ગીત રચના છે સમીરની અને સંગીત આપ્યું છે જતિન લલિતે.

મિત્રો, હવે આવી રહ્યું છે બજરંગી ભાઈજાનનું આ ગીત કેકીના સ્વરમાં. શબ્દો છે કૌસર મુનીરના અને સંગીત આપ્યું છે પ્રીતમે.

મિત્રો, આપે સાંભળ્યું હે બેબી ફિલ્મનું આ ગીત સોનુ નિગમ, શાન તથા શંકરના સ્વરમાં. ગીત હતું સમીરનું અને સંગીત આપ્યું હતું શંકર એહસાન લોય. ફિલ્મ સંગીતનો આ કાર્યક્રમની એક છેલ્લી રચના સાંભળીએ બેટા ફિલ્મમાંથી, જેને સ્વર આપ્યો છે અનુરાધા પૌડવાલે. શબ્દરચના છે સમીરની તથા સંગીત સમીર સેન દિલીપ સેનનું. આવો સાંભળીએ આ ગીત.

મિત્રો, બેટા ફિલ્મના ગીત સાથે જ આજનો ફિલ્મ સંગીત કાર્યક્રમ એ સમાપ્ત થાય છે. પ્રસારણ વિવિધ ભારતીના વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું અને થોડી જ વારમાં સાંભળ

0: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂ થી બચો.
1: હીટ વેવ એટલે કે લૂ થી બચવા બપોરે 2 થી 4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
0: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂ થી બચો.
1: હીટ વેવ એટલે કે લૂ થી બચવા બપોરે 2 થી 4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
0: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.
2: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6 થી 14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
1: ગિરીશભાઈ ગણદેવીકર જ્વેલર્સ, શુભ અવસરોમાં સોનાની ખરીદી માટે વિશ્વાસપાત્ર નામ ગિરીશભાઈ ગણદેવીકર જ્વેલર્સ, જેતલપુર બ્રિજ પાસે, અલકાપુરી, વડોદરા.
0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
1: વિવિધ ભારતી સે ઇસ વક્ત આપ સુન રહે હૈ પ્રોગ્રામ યાદો કી મહેફિલ, જિસમે આજ વો ગીત જિનમે ઇંતજાર યાદ કિસી પ્યાર ભરી સંદેશ કા જિક્ર હૈ.

આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. નવી દિલ્હીમાં વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરની અધ્યક્ષતામાં ક્વાડ વિદેશમંત્રીઓની બેઠક પૂર્ણ. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સિક્કિમની 3 દિવસની મુલાકાતે ગંગટોક પહોંચ્યા, વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સાંચુના સરહદી ગામડાઓના માળખાગત વિકાસ માટે વાયબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ 2નો આરંભ કરાવ્યો. તામિલનાડુમાં એઆઈએડીએમકેના 3 ધારાસભ્યોએ રાજીનામા આપ્યા. દક્ષિણ ઇરાનમાં અમેરિકન દળો દ્વારા કરવામાં આવેલા હુમલા બાદ અમેરિકા અને ઇરાન વચ્ચે તણાવ વધ્યો. અને આઈપીએલ ક્રિકેટમાં આજે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ ક્વોલિફાયર 1માં ગુજરાત ટાઇટન્સ સામે ટકરાશે. નવી દિલ્હીમાં વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરની અધ્યક્ષતામાં ક્વાડ વિદેશમંત્રીઓની બેઠક પૂર્ણ થઈ. ઓસ્ટ્રેલિયાના વિદેશમંત્રી પેની વોંગ, જાપાનના વિદેશમંત્રી તોશીમિત્સુ મોટેગી અને અમેરિકાના સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રૂબિયો આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. બેઠક બાદ સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધતા ડોક્ટર જયશંકરે ક્વાડ રાષ્ટ્રો વચ્ચે સહયોગને વધુ મજબૂત બનાવવા પર ભાર મૂક્યો હતો. બેઠકમાં વૈશ્વિક સ્થિતિને ધ્યાનમાં રાખીને દ્વિપક્ષીય ચર્ચા થઈ હોવાનું અને આ 4 રાષ્ટ્રોએ ઇન્ડો પેસિફિક માટે ખાસ સુસંગતતાના મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હોવાનું તેમણે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે દરિયાઈ ક્ષેત્રમાં સતત સહયોગ જોવા મળ્યો છે, જેમાં સર્વેલન્સ અને ડોમેન જાગૃતિ, લોજિસ્ટિક્સ નેટવર્ક, દરિયાઈ કેબલ, તાલીમ, ક્ષમતા નિર્માણ અને માનવતાવાદી સહાય અને આપત્તિ રાહત પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સિક્કિમની 3 દિવસની મુલાકાતે ગંગટોક પહોંચ્યા. રાજ્યપાલ ઓમપ્રકાશ માથુર, મુખ્યમંત્રી પ્રેમસિંહ તમાંગ અને અન્ય વરિષ્ઠ મહાનુભાવોએ તેમનું એરપોર્ટ પર સ્વાગત કર્યું હતું. તેમની મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ મહિલાઓ માટે સમર્પિત ગુલાબી બસોનું ઉદઘાટન કરશે, જેનો હેતુ રાજ્યમાં સલામત અને સુલભ પરિવહન સુવિધાઓમાં સુધારો કરવાનો છે. રાષ્ટ્રપતિ મુર્મુ સિક્કિમના સમૃદ્ધ ઇકોલોજીકલ અને ફ્લોરલ વારસાને જોવા માટે રીજ પાર્ક ખાતે ઓર્કેડિયરિયમની પણ મુલાકાત લેશે. બાદમાં તેઓ નામગ્યાલ તિબેટોલોજી સંસ્થાની મુલાકાત લેશે, જે દુર્લભ હસ્તપ્રતો અને બૌદ્ધ સાંસ્કૃતિક કલાકૃતિઓના સંગ્રહ માટે જાણીતી છે. આવતીકાલે તેઓ નાથુલા પાસની મુલાકાત લેશે અને ગંગટોકમાં સિક્કિમ યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં હાજરી આપશે. તેમની મુલાકાતના અંતિમ તબક્કામાં તેઓ સિક્કિમ પોલીસને ભારતના રાષ્ટ્રપતિનો પોલીસ કલર મેડલ અર્પણ કરશે. આ સાથે સિક્કિમ આ પ્રતિષ્ઠિત સન્માન મેળવનાર દેશનું 15મું રાજ્ય બનશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે રાજસ્થાનમાં ભારત પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પર સાંચુ બોર્ડર આઉટપોસ્ટની મુલાકાત લીધી. તેમણે આ વિસ્તારમાં તૈનાત સરહદ સુરક્ષા દળના જવાનો સાથે વાતચીત કરી અને દેશની સરહદોની સુરક્ષામાં તેમના સમર્પણની પ્રશંસા કરી. ગૃહમંત્રીએ રાજ્યના સરહદી વિસ્તારોને વાયબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ 2 સમર્પિત કર્યો. આ પહેલ હેઠળ આંતરરાષ્ટ્રીય સરહદ પર સ્થિત ગામોમાં શિક્ષણ, રસ્તાઓ, વીજળી અને રોજગારની તકો સહિતની માળખાગત સુવિધાઓ અને આવશ્યક સુવિધાઓને મજબૂત બનાવવામાં આવશે. બાડમેર, બિકાનેર અને જેસલમેર જિલ્લાના ગામડાઓને આ કાર્યક્રમ હેઠળ સમાવવામાં આવ્યા છે. શ્રી શાહ બિકાનેરમાં બીએસએફ મુખ્યાલયમાં સરહદ સુરક્ષા પર એક બેઠકની અધ્યક્ષતા કરશે. કેન્દ્રીય ગૃહમંત્રાલય, રાજસ્થાન સરકાર અને બીએસએફના વરિષ્ઠ અધિકારીઓ આ બેઠકમાં ભાગ લેશે. તામિલનાડુમાં એઆઈએડીએમકેના 3 ધારાસભ્યોના રાજીનામા બાદ 3 વિધાનસભા બેઠકો ખાલી જાહેર કરવામાં આવી છે. ગઈકાલે સ્પીકરે તેમના રાજીનામા સ્વીકાર્યા બાદ આ બેઠકો ખાલી પડી છે. અગાઉ 2 મતવિસ્તારમાંથી જીતેલા મુખ્યમંત્રી જોસેફ વિજયે ત્રિચી પૂર્વમાંથી રાજીનામું આપ્યા બાદ ત્રિચી પૂર્વ મતવિસ્તાર પણ ખાલી જાહેર કરવામાં આવ્યો હતો. એઆઈએડીએમકેના મહાસચિવ કે પલાનીસ્વામીએ 3 ધારાસભ્યોના રાજીનામા સ્વીકારવાના સ્પીકરના નિર્ણયની ટીકા કરી છે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલે ઓટાવામાં કેનેડાના પ્રધાનમંત્રી માર્ક કાર્ની સાથે મુલાકાત કરી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની શુભેચ્છાઓ પાઠવી. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી ગોયલે જણાવ્યું કે તેમની મુલાકાત દરમિયાન તેમણે દ્વિપક્ષીય સહયોગને વધુ

ગાઢ બનાવવા પર ભવિષ્યલક્ષી ચર્ચા કરી હતી અને ભારત કેનેડા વ્યાપક આર્થિક ભાગીદારી કરારના વહેલા નિષ્કર્ષ પ્રત્યે આશાવાદ વ્યક્ત કર્યો હતો. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું કે ભારતીય સેના, જમ્મુ કાશ્મીર પોલીસ, એનડીઆરએફ, એસડીઆરએફ અને નાગરિક વહીવટીતંત્રની સંયુક્ત બચાવ ટીમ દ્વારા ગુલમર્ગમાં કેબલકારમાં ફસાયેલા 300 પ્રવાસીઓને સફળ રીતે બચાવવામાં આવ્યા, જે

સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/giv અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરશો. દક્ષિણ પશ્ચિમ ચોમાસુ આજે અથવા આવતીકાલે કેરળમ પહોંચવાની શક્યતા છે, જ્યારે મિઝોરમમાં આજથી ચોમાસુ શરૂ થયું. હવામાન વિભાગે રાજ્યના લોકોને વરસાદની મોસમ શરૂ થતાં જ સતર્ક રહેવા અપીલ કરી છે. હવામાન વિભાગના એઝોલ ખાતેના વડાએ જણાવ્યું કે ચોમાસાનું આગમન અરબી સમુદ્ર અને બંગાળની ખાડી પર પવનની પેટર્નના વૈજ્ઞાનિક વિશ્લેષણ અને વરસાદની પ્રવૃત્તિ દ્વારા નક્કી કરવામાં આવે છે. આ અવલોકનોના આધારે હવામાન વિભાગે અગાઉ 26 મેથી ચોમાસુ શરૂ થશે તેવી સત્તાવાર જાહેરાત કરી હતી. આ સાથે ચેતવણી પણ આપી છે કે વરસાદની મોસમ દરમિયાન મિઝોરમમાં ભૂસ્ખલન થવાની શક્યતા છે. ભારે વરસાદ દરમિયાન રહેવાસીઓ અને વાહન ચાલકોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે. સરકારે રાષ્ટ્રીય રમતગમત શાસન, રાષ્ટ્રીય રમતગમત બોર્ડ નિયમ 2026 અને રાષ્ટ્રીય રમતગમત શાસન, રાષ્ટ્રીય રમતગમત ટ્રીબ્યુનલ નિયમો 2026ને સૂચિત કર્યા છે. નવા નિયમો હેઠળ રાષ્ટ્રીય રમતગમત બોર્ડમાં એક અધ્યક્ષ અને બે સભ્યો હશે, જે કેન્દ્ર સરકાર દ્વારા શોધ અને પસંદગી સમિતિ દ્વારા ભલામણ કરાયેલ નામોની પેનલમાંથી નિયુક્તિ કરશે. રાષ્ટ્રીય રમતગમત ટ્રીબ્યુનલ દેશમાં રમતગમત સંબંધી વિવાદો માટે એક સમર્પિત ન્યાયિક સંસ્થા તરીકે સેવા આપશે, જેનો ઉદ્દેશ સિવિલ કોર્ટ પર નિર્ભરતા ઘટાડવાનો અને રમતગમત શાસન અને વહીવટ સંબંધિત વિવાદોનો સ્વતંત્ર, ઝડપી, અસરકારક અને ખર્ચ કાર્યક્ષમ નિકાલ કરવાનો છે. આજે સાઉદી અરેબિયામાં હજયાત્રાનો સૌથી પવિત્ર અને મહત્વપૂર્ણ અરાફાતનો દિવસ ઉજવાઈ રહ્યો છે. વિશ્વભરના 15 લાખથી વધુ મુસ્લિમો મીનાથી અરાફાત પર્વતના મેદાનો તરફ પ્રાર્થના કરવા માટે પહોંચ્યા છે. સાઉદી અરેબિયા ખાતેના ભારતીય અધિકારીઓએ જણાવ્યું હતું કે આ વર્ષે હજ કરી રહેલા 1,75,000થી વધુ ભારતીય યાત્રાળુઓ માટે સઘન વ્યવસ્થા કરવામાં આવી છે. જેદ્દાહમાં ભારતના કોન્સ્યુલર જનરલે જણાવ્યું કે મક્કામાં ભારતીય હજ મિશન સાઉદી અધિકારીઓના સહયોગથી યાત્રાળુઓ માટે રહેઠાણ, પરિવહન, સામાન સંભાળવા અને તબીબી સેવાઓનું સંકલન કરી રહ્યું છે. દક્ષિણ ઇરાનમાં અમેરિકાએ કરેલા હુમલા બાદ અમેરિકા અને ઇરાન વચ્ચે તણાવ વધી ગયો છે. અમેરિકાએ આ હુમલાને સ્વબચાવ હુમલો ગણાવ્યો હતો, જ્યારે ટોચના ઇરાની અધિકારીઓએ દોહામાં યુદ્ધવિરામ વાટાઘાટો કરી હતી. અમેરિકાના સેન્ટ્રલ કમાન્ડે જણાવ્યું કે હુમલાઓએ મિસાઇલ લોન્ચ સાઇટ્સ અને ઇરાની બોટને નિશાન બનાવી હતી. ઇરાનના વિદેશમંત્રી અને ઇરાની સંસદના અધ્યક્ષ સંભવિત શાંતિ કરારની વાટાઘાટો માટે કતારમાં છે ત્યારે જ આ લશ્કરી કાર્યવાહી કરાઈ છે. હોર્મોઝગાન પ્રાંત પર ઇઝરાયેલી જાસૂસી ડ્રોનને તોડી પાડવાના ઇરાનના દાવા બાદ તણાવ પહેલાથી જ વધી ગયો હતો, જો કે ઇઝરાયેલે આ ઘટનાની પુષ્ટિ નથી કરી. આઈપીએલ ક્રિકેટમાં આજે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ ક્વોલિફાયર 1માં ગુજરાત ટાઇટન્સ સામે ટકરાશે. આ મેચ ધર્મશાલામાં સાંજે 7:30 વાગે શરૂ થશે. આ મેચની વિજેતા ટીમ સીધી આઈપીએલની ફાઇનલમાં પહોંચશે, જ્યારે હારનાર ટીમને ક્વોલિફાયર 2માં રમવાની બીજી તક મળશે. આવતીકાલે સનરાઇઝર્સ હૈદરાબાદ એલિમિનેટરમાં રાજસ્થાન રોયલ્સ સામે ટકરાશે. હારનાર ટીમ ટુર્નામેન્ટમાંથી બહાર થશે, જ્યારે વિજેતા ટીમ ક્વોલિફાયર 2માં આગળ વધશે. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ પ્લે ઓફમાં પહોંચનારી પ્રથમ ટીમ બની છે. ટીમે 14 મેચમાંથી 18 પોઈન્ટ મેળવીને સારા રન રેટના આધારે ટોચનું સ્થાન મેળવ્યું છે. ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદના પણ 18 પોઈન્ટ છે, જ્યારે રાજસ્થાન રોયલ્સ 16 પોઈન્ટ સાથે ચોથા ક્રમે છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. નવી દિલ્હીમાં વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરની અધ્યક્ષતામાં ક્વાડ વિદેશમંત્રીઓની બેઠક પૂર્ણ. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સિક્કિમની 3 દિવસની મુલાકાતે ગંગટોક પહોંચ્યા, વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સાંચુના સરહદી ગામડાઓના માળખાગત વિકાસ માટે વાયબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ 2નો આરંભ કરાવ્યો. તામિલનાડુમાં એઆઈએડીએમકેના 3 ધારાસભ્યોએ રાજીનામા આપ્યા. દક્ષિણ ઇરાનમાં અમેરિકન દળો દ્વારા કરવામાં આવેલા હુમલા બાદ અમેરિકા અને ઇરાન વચ્ચે તણાવ વધ્યો. અને આઈપીએલ ક્રિકેટમાં આજે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ ક્વોલિફાયર 1માં ગુજરાત ટાઇટન્સ સામે ટકરાશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: શાસક પક્ષના નેતા તરીકે નરેશ પુરોહિત, સ્થાયી સમિતિના અધ્યક્ષ તરીકે મુકેશ અગ્રવાલ અને દંડક તરીકે રાકેશ પટેલની વરણી કરવામાં આવી, જ્યારે જામનગર મહાનગરપાલિકાના આગામી 2.5 વર્ષ માટે મેયર તરીકે મોનિકા વ્યાસ, નાયબ મેયર તરીકે રાકેશ ડેર, સ્થાયી સમિતિના અધ્યક્ષ તરીકે ધીરેન મોનાણી અને શાસક પક્ષના નેતા તરીકે અમર મોદીની નામની જાહેરાત કરવામાં આવી. તો કચ્છમાં પહેલીવાર અસ્તિત્વમાં આવેલી ગાંધીધામ મહાનગરપાલિકામાં મેયર તરીકે દિવ્યા નાથાણી, નાયબ મેયર તરીકે નવીન ઝરૂ, સ્થાયી સમિતિના અધ્યક્ષ તરીકે તેજસ શેઠ, શાસક પક્ષના નેતા તરીકે ભરત મીરાણી અને દંડક તરીકે સુરેશ ધુવાની વરણી કરવામાં આવી. ગાંધીનગરમાં કૃષિમંત્રી જીતુ વાઘાણીના નિવાસસ્થાને પરામર્શ સમિતિની બેઠક યોજાઈ. તેમાં વર્ક ફ્રોમ હોમ એટલે કે ઘરેથી કામ કરવા અંગેની રજૂઆત તથા પ્રવેશોત્સવ સહિત સરકારના આગામી કાર્યક્રમ અંગે ચર્ચા કરવામાં આવી. આ બેઠકમાં પંચાયત મંત્રી ઋષિકેશ પટેલ, વનમંત્રી અર્જુન મોઢવાડિયા અને નાણામંત્રી કનુ દેસાઈ સહિતના મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ રાજ્યમાં બેબીસિયા વાયરસથી બે સિંહના શંકાસ્પદ મોત થયાની સ્પષ્ટતા કરી છે. સોશિયલ મીડિયા સંદેશ પર તેમણે કહ્યું કે વન વિભાગ અને નિષ્ણાંત વેટરનરી તબીબોની ટુકડી સતત મેદાનમાં કાર્યરત રહી સિંહોની આરોગ્ય સ્થિતિ પર નજર રાખી રહી છે.
1: ગીરના સિંહોમાં બેબીસિયા નામના વાયરસથી સિંહોના મૃત્યુ થયા છે એવા જે સમાચાર પ્રસિદ્ધ થયા છે, એમાં માત્ર બે સિંહોના બેબીસિયા વાયરસથી મૃત્યુ થવાના, શંકાસ્પદ મૃત્યુ થવાના જાણવા મળે છે. બાકીના જે સિંહોના મૃત્યુ થયા છે એ ક્યાં તો કોન્ફ્લિક્ટથી કે બીજા કોઈ કારણોસર મૃત્યુ થયા છે. આ બેબીસિયા વાયરસનો પ્રસાર અટકે એટલા માટે વન વિભાગના અધિકારીઓ અને વેટરનરી ડોક્ટરોની ટીમ સક્રિય છે અને આવા શંકાસ્પદ જે બેબીસિયા વાયરસના ધરાવતા સિંહો છે એની ઓળખ કરવાની પ્રવૃત્તિ પણ ચાલુ છે.
0: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી આજે અરજદારોની રજૂઆતો સાંભળી. આગામી સમયમાં ઓલિમ્પિક સહિતની અન્ય રમતોની જરૂરી બેઠક માટે હાલ શ્રી સંઘવી વિદેશ પ્રવાસે હોવાનું જણાયું છે. દર મંગળવારે તેઓ ગાંધીનગરમાં અરજદારોને સાંભળતા હોય છે, પરંતુ આજે તેમણે વિડીયો કોન્ફરન્સથી અધિકારીઓ અને સંબંધિત વિભાગને અરજદારોની રજૂઆતોનું નિવારણ લાવવા સૂચના આપી હતી. સૌરાષ્ટ્રમાં ગત રાત્રે 1:20 વાગે ધરતીકંપના આંચકાઓ અનુભવાયા. રાજકોટથી અંદાજે 9 કિલોમીટર દૂર આ ધરતીકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું હતું, જ્યારે રેક્ટર સ્કેલ પર ધરતીકંપની તીવ્રતા 3 માપવામાં આવી હોવાનું રાજ્ય સરકારની ભૂકંપશાસ્ત્રીય સંશોધન સંસ્થા દ્વારા જણાવાયું છે. કેન્દ્ર સરકાર દ્વારા સૌર ઉર્જાને પ્રોત્સાહન આપવા પ્રધાનમંત્રી સૂર્યઘર મફત વીજળી પ્રવાહ યોજના શરૂ કરવામાં આવી છે, ત્યારે વલસાડ જિલ્લામાં ફણસવાડા ગામના એક લાભાર્થી ખેડૂત મનમોહન પટેલે આ યોજનાને ખેડૂતો માટે આશીર્વાદરૂપ ગણાવી હતી.
2: मैंने मेरे घर पे सोलर प्लेट डलवाई है उस 3 केवी की, उसमें 78,000 सरकार से, भारत सरकार की ओर से सब्सिडी मिली है. मेरा बिजली का बिल 10 से 12 हजार रुपया आता था, तो सोलर पैनल लगवाने के बाद मेरा बिल एकदम नील हो गया और जो यूनिट है उसमें भी प्लस आ रहा है आज.
0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે 31 મેના રોજ આકાશવાણી પરથી પ્રસારિત થનારા મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સમક્ષ તેમના વિચાર રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 134મી કડી હશે. લોકો તેમના મંતવ્ય અને સૂચન ટોલ ફ્રી નંબર 1800117800 પર તેમજ માય જીઓવી ઓપન ફોરમ અથવા નરેન્દ્ર મોદી એપ પર ઓનલાઈન મોકલી શકશે. આ ઉપરાંત નાગરિકો 1922 નંબર પર મિસ્ડ કોલ કરીને એસએમએસમાં મળેલી લીંક પર ક્લિક કરીને સીધા જ પ્રધાનમંત્રીને તેમના સૂચન મોકલી શકે છે. આગામી 29 તારીખ સુધી મંતવ્ય અને સૂચન મોકલી શકાશે. જામનગરમાં મહાનગરપાલિકા દ્વારા હાપા વિસ્તારમાં ગેરકાયદે બાંધકામ હટાવવાનું કામ હાથ ધરાયું. અમારા પ્રતિનિધિ જગત રાવલ જણાવે છે કે ઇસ્કોન મંદિરની બાજુમાં આવેલી અંદાજે 50 કરોડ રૂપિયાની કિંમતની જમીન પર કરાયેલા ગેરકાયદે બાંધકામને તોડી પડાયા છે. આ જગ્યા પર હવે આવાસ બનાવાશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને ગુજરાત યોગ બોર્ડ વચ્ચે વર્ષ 2022માં થયેલા સમજૂતી કરારનું પુનઃનવીનીકરણ કરાયું. આ કરારનો હેતુ યુનિવર્સિટી સંલગ્ન મહાવિદ્યાલયો, ભવનોના વિદ્યાર્થીઓ અને કર્મચારીઓને યોગ સાથે જોડવાનો છે. આ અંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર ઉત્પલ જોશીએ કહ્યું હતું કે આ કરારથી યુનિવર્સિટી યોગ ક્ષેત્રે વધુ મજબૂત સ્થાન હાંસલ કરશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનો જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સેન્ડર EIR News_A

0: बदमाशियां रही, फिर खेलने चले गए,
1: जी
0: गेम खेलने चले गए, क्रिकेट खेलने चले गए, तो ये मस्तियां की हैं बचपन में। और पिताजी को पता नहीं होता था, और ये डर भी होता था उनको अगर पता चल गया
1: तो क्या
0: तो
1: हाल
0: बाप
1: होता?
0: रे, दुनिया अलग और मैं
1: कितना
0: अलग।
1: सख्त अनुशासन, आप सबसे छोटे थे तो लाड़ भी उतना ही रहा होगा, अनुशासन भी उतना ही।
0: अनुशासन के टाइम पे बिल्कुल लाड नहीं था,
1: जी
0: कोई छोटा बड़ा देखा ही नहीं। मैं आपको ये बताना चाह रहा हूं कि बचपन में मैंने, मेरे भाई ने, हम प्रॉपर नींद सोए नहीं है। मतलब वो इसलिए नहीं सोए हैं, शायद उसकी वजह से ही मैं आज आपके सामने बैठा हूं।
1: जी ये एक साधना का हिस्सा रहा कि नींद में कटौती होती रही और सीखने का मामला चलता रहा।
0: वो मैं आपको एक चीज बताना चाह रहा हूं कि वो एक करेक्ट एज है
1: जी
0: अनुशासन में रहने का। जीवन अगर बनता है तो उसी एक करेक्ट एज में, वो भले ही बच्चा प्रैक्टिस भी नहीं कर रहा हो या भले ही बच्चा कुछ नहीं भी कर रहा हो, अगर वो अच्छे माहौल में है ना, तो उसकी मेमोरी और मसल मेमोरी में वो बात जा रही है।
1: क्या प्यारी बात बोली है। जी
2: रंगे पर उड़ आवी खुशियों संगे लावी हर घाए हयो हाय।
3: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે, અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792328490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે, અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792328490। શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે, અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792328490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે, અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792328490।

0: वाह वाह वाह वाह, ये जो एक्सपेरिमेंट है ये बहुत कमाल का किया है आपने। ये गाना सुनते हैं।
1: શું તમે તૈયાર કર્યું છે? હીટ સ્ટ્રોક થી બચવાની ગરમીમાં લૂ લાગવાથી બચવા માટેના ખાસ પગલા, હીટ વેવ દરમિયાન બહાર નીકળવાનું ટાળવું, આખું શરીર અને માથું ઢંકાય તેવી રીતે સફેદ સુતરાઉ કપડા પહેરવા, ટોપી ચશ્મા છત્રીનો ઉપયોગ કરવો, વારંવાર પાણી પીવું, લીંબુ શરબત મોળી છાશ નારિયેળનું પાણી તથા ORS પુષ્કળ પ્રમાણમાં પીવું। લૂ લાગવાના લક્ષણો: માથું દુખવું, પગની પેઢીઓમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, ઉલટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી। હીટવેવની ચેતવણીના દિવસોમાં બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું। લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો। ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જનહિત।
2: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792 32 58 490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6 થી 14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792 32 58 490।

0: ये है विविध भारती राष्ट्रीय सेवा, देश की सुरीली धड़कन, छाया गीत। ये कार्यक्रम आप सुनेंगे कुछ ही पलों में।
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792 32 58 490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792 32 58 490।
2: શ્રોતા મિત્રો, એફએમ બેન્ડ 93.9 MHz પર આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર, KJIT સાવલી। ધોરણ 12 સાયન્સ પછી એન્જિનિયરિંગ અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ KJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી।

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: एक करोड़ परिवारों को सोलर रूफटॉप लगाने के लिए सरकार मदद करेगी.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792328490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792328490.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગર ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
2: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
2: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો

0: બચ્ચો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
1: શું તમે તૈયારી કરો છો હીટ સ્ટ્રોક થી બચવાની? ગરમીમાં લૂ લાગવાથી બચવા માટેના ખાસ પગલા. હીટ વેવ દરમિયાન બહાર નીકળવાનું ટાળવું. આખું શરીર અને માથું ઢંકાય તેવી રીતે સફેદ સુતરાઉ કપડાં પહેરવા. ટોપી, ચશ્મા, છત્રીનો ઉપયોગ કરવો. વારંવાર પાણી પીવું. લીંબુ શરબત, મોળી છાશ, નારિયેળનું પાણી તથા ORS પુષ્કળ પ્રમાણમાં પીવું. લૂ લાગવાના લક્ષણો: માથું દુખવું, પગની પેઢીઓમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, ઉલટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી. હીટવેવની ચેતવણીના દિવસોમાં બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું. લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જનહિત

શ્રોતા મિત્રો, એફએમ બેન્ડ 93.9 મેગા હર્ટ્ઝ પર આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર, કેજેઆઈટી સાવલી. ધોરણ 10 પછી ડિપ્લોમા એન્જિનિયરિંગ અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ કેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગર ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો.

फोन नंबर 0792-32-58-490। શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે, અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792-32-58-490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે, અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792-32-58-490।

0: માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ના વિઝન સાથે વીજળી બિલ માંથી મુક્તિ અને વીજળી બચાવવા માટે પીએમ સૂર્યઘર યોજના શરૂ કરવામાં આવી રહી છે. તમે પણ ખૂબ જ સરળ પ્રક્રિયા દ્વારા તમારી જાતને નોંધણી કરાવો અને દર મહિને 300 યુનિટ મફત વીજળી મેળવો. સૌર ની શક્તિ, વીજળી ના બિલ માંથી મુક્તિ. વધુ માહિતી માટે PM સૂર્યઘર.gov.in પર સંપર્ક કરો. ભારત સરકાર દ્વારા જાહેર હિતમાં જારી.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.

0: रात में आसमान चांद सितारों से फूल काटता है, रात हौले हौले धरती पर अपना आंचल फैलाती है।
1: अपनी आप रातों में चिमनी सरकती है।
0: जब नींद कहीं दूर भाग जाती है तब विविध भारती बन जाती है एकाकीपन की साथी।
2: एक तेरा साथ हमको दो जहां से प्यारा।
0: विविध भारती से गूंजते हैं कुछ अनमोल नगमे।
2: तेरा जवाब नहीं,
0: छिड़ता है मोहब्बत का राग,
2: प्यार का राग सुनो रे।
0: बजता है छाया गीत विविध भारती से।
2: सदा रही है, सदा रहेगी।
0: तो सुनिए रोज रात 10 बजे छाया गीत सिर्फ विविध भारती पर।
3: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5890। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5890।
4: શ્રોતા મિત્રો, 93.9 મેગાહર્ટઝ પર આપ ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર। શ્રોતા મિત્રો, સવારે 8:30 લોકપ્રિય હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક, જેના પ્રાયોજક છે
5: અશોકા ધ ગ્રેટ, એક્સક્લુઝિવ એથનિક એન્ડ દુલ્હા કલેક્શન, વડોદરાનો આધુનિક શોરૂમ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા।
4: એમ કે ફર્નિચર, પાંચમાળનો ભવ્ય શોરૂમ, પ્રતાપનગર બ્રિજ નીચે, વડોદરા।
6: સવારે 10 વાગે ફોન ઇન તથા અન્ય લોકપ્રિય કાર્યક્રમો, જેના પ્રાયોજક છે
5: આર્ક બ્લાઇન્ડ્સ, શિવાકૃતિ બિલ્ડિંગ, દાંડિયા બજાર, વડોદરા।
7: સેહત આપકી સુરક્ષા હમારી, અબ નહીં રહેગી મચ્છરો સે પરેશાની,
5: યે હૈ આર્ક બ્લાઇન્ડ્સ કી જિમ્મેદારી।
3: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5890। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5890।

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: हर रोज सुबह 7 बजे सुनिए कार्यक्रम भूले बिसरे गीत, जिसके प्रायोजक है वीको वज्रदंती. मजेदार नहीं, असरदार. भारत का गम एक्सपर्ट.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સોનલ પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. વર્ષ 2007-2015 દરમિયાન ખાંડ મંડળીઓએ ખેડૂતોને ચૂકવેલા શેરડીના ભાવને રાજ્ય સરકારની સત્તાવાર મંજૂરી. રાજ્યભરમાં ખેડૂતોને કેરબા દીઠ 200 લીટર ડીઝલ આપવા સરકારની સૂચના. રાજ્યભરની મહાનગરપાલિકામાં મેયર સહિત વિવિધ સભ્યોની વરણી. સોમનાથ મંદિરમાં વીઆઈપી દર્શનના નામે ચાલતી છેતરપિંડીથી સાવચેત રહેવા શ્રી સોમનાથ મંદિર ટ્રસ્ટની અપીલ. રાજ્યમાં આગામી 3 દિવસ ગરમી યથાવત રહેવાની સંભાવના. અને આઈપીએલ ક્રિકેટમાં આજે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે ક્વોલિફાયર 1 માટે મુકાબલો. રાજ્ય સરકારે વર્ષ 2007-2008 થી 2014-2015 દરમિયાન ખાંડ મંડળીઓએ ખેડૂતોને ચૂકવેલા શેરડીના ભાવોની સત્તાવાર મંજૂરી આપી. ગાંધીનગરમાં આ અંગે માહિતી આપતા કૃષિમંત્રી જીતુ વાઘાણીએ કહ્યું, આ નિર્ણયથી ગુજરાતની ખાંડ સહકારી મંડળીઓને અંદાજે 1,500 રૂપિયાનો આર્થિક લાભ થશે.
1: 2007-2008-2014-2015 દરમિયાન ખાંડ મંડળીઓને ખેડૂતોને ચૂકવેલા શેરડીના ભાવોમાં રાજ્ય સરકારે સત્તાવાર મંજૂરી આપી છે. આ નિર્ણયથી મને જણાવતા આનંદ થાય છે કે એ ખાંડ મંડળીઓ અને ખેડૂતો માટે 1,500 કરોડ રૂપિયાનો બોજો આનાથી હટવાનો છે.
0: રાજ્યભરમાં ખેડૂતોને પેટ્રોલ પંપ પરથી કેરબા એટલે કે મોટા ડબ્બા દીઠ 200 લીટર ડીઝલ અપાશે. ગાંધીનગરમાં પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ સરકાર દ્વારા આ અંગે અપાયેલી સત્તાવાર સૂચનાની માહિતી આપી. તેમણે લોકોને ડીઝલની સંગ્રહખોરી ન કરવા અને અફવાઓથી દૂર રહેવા પણ અપીલ કરી.
1: ખેડૂતોને મુશ્કેલી ન પડે સીઝન છે ત્યારે એમના માટે થઈને 200 લીટર ખેડૂતને ડીઝલ મળી રહે એ પ્રકારની સૂચના આપી છે. ખેડૂતોને પૂરતું ડીઝલ મળી રહે, સંગ્રહખોરી ન થાય એમની પણ અમારી તમામને વિનંતી છે. પૂરતું ડીઝલ મળી રહે એ પ્રકારની વ્યવસ્થા કેન્દ્ર સરકારે કરી છે.

0: શ્રી વાઘાણીએ વધુમાં કહ્યું, રાજ્યમાં ચાલી રહેલા વિકાસ કાર્યોની ગુણવત્તામાં કોઈ બાંધછોડ નહીં ચાલે. તમામ કાર્યોનું સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. કોઈપણ ગેરરીતિ થશે અને સામાન્ય લોકો તેનું ધ્યાન દોરશે તો સરકાર દ્વારા જવાબદારો સામે કાર્યવાહી કરાશે. રાજ્યમાં ઉનાળુ મગના ટેકાના ભાવે વેચાણ માટે આવતીકાલથી ઓનલાઈન નોંધણી શરૂ કરાશે. રાજ્ય સરકારની આ જાહેરાત બાદ ખેડૂતો આગામી 10 જૂન સુધી ઈ ગ્રામ કેન્દ્ર ખાતેથી નોંધણી કરાવી શકશે. સત્તાવાર યાદી મુજબ તમામ જિલ્લાના ખેડૂતો ગ્રામ્ય કક્ષાએ આવેલા ઈ ગ્રામ કેન્દ્રો ખાતે ગામડાના કમ્પ્યુટર ઉદ્યોગ સાહસિક વીસી મારફતે વિનામૂલ્યે ઓનલાઈન નોંધણી કરાવી શકશે. રાજ્યભરની મહાનગરપાલિકામાં આજે મેયર સહિત વિવિધ સભ્યોની વરણી કરવામાં આવી. અમદાવાદ મેયર તરીકે હિતેશ બારોટ, નાયબ મેયર તરીકે અંજુ શાહ, સ્થાયી સમિતિના અધ્યક્ષ તરીકે કમલેશ પટેલ, દંડક તરીકે અતુલ મિશ્રા અને શાસક પક્ષના નેતા તરીકે જશુ ઠાકોરની નિમણૂક થઈ. અમદાવાદના નવનિયુક્ત મેયર હિતેશ બારોટે આવનાર સમયની કામગીરી અંગે માહિતી આપી.
1: અમદાવાદની અંદર બે કેનાલોથી ગોતા ગોધાવી અને ખરીકટ કેનાલ, એનું પણ સારી રીતે આપણે આજે 14 અને 10 કિલોમીટરના રૂટનું નિર્માણ થયું છે. એવી જ રીતે આવનાર દિવસમાં સૌથી વધુ સારા કામ અને આવનાર દિવસમાં જે રીતે ઓલિમ્પિક અને કોમનવેલ્થ ગેમ જે રમાવાની છે, મને નરેન્દ્રભાઈનું જે સપનું છે એ પૂરું કરવાનો હું પ્રયાસ કરીશ.
0: પોરબંદર મહાનગરપાલિકાના પ્રથમ મેયર તરીકે સાગર મોદી, નાયબ મેયર તરીકે મનીષ યાડ, સ્થાયી સમિતિના અધ્યક્ષ તરીકે વિક્રમ ઓડેદરા, શાસક પક્ષના નેતા તરીકે હર્ષદ બામણીયા અને દંડક તરીકે ક્રિષ્ના કોઠિયાની વરણી કરવામાં આવી. તો મોરબી મહાનગરપાલિકાના પ્રથમ મેયર તરીકે ઉત્તમ સુરાણી, નાયબ મેયર તરીકે ચિરાગ રાણપરા, શાસક પક્ષના નેતા તરીકે અર્પિતાબા જાડેજા, સ્થાયી સમિતિના અધ્યક્ષ તરીકે જયંતિ પડસુંભિયા અને દંડક તરીકે જયેશ દેસાઈની વરણી કરવામાં આવી. જ્યારે નડિયાદ મહાનગરના પ્રથમ મેયર તરીકે મનીષ પટેલ, નાયબ મેયર તરીકે કલ્પેશ રાવળ, શાસક પક્ષના નેતા તરીકે મેઘના શાહ, સ્થાયી સમિતિના અધ્યક્ષ તરીકે પરાગ બ્રહ્મ ભટ્ટ અને દંડક તરીકે પુષ્પા શાહની વરણી કરવામાં આવી. આણંદની ઉમરેઠ વિધાનસભા બેઠક પરથી વિજેતા ધારાસભ્ય હર્ષદ પરમારે વિધાનસભાના સભ્ય તરીકે શપથ લીધા. ગાંધીનગરમાં વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીના કાર્યાલયમાં યોજાયેલા શપથ ગ્રહણ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્ય મંત્રીમંડળના સભ્યો ઉપસ્થિત રહ્યા. ઉલ્લેખનીય છે કે ઉમરેઠના ધારાસભ્ય સ્વર્ગીય ગોવિંદ પરમારનું અવસાન થતાં આ બેઠક ખાલી પડી હતી. ગયા મહિને આ બેઠક પર યોજાયેલી પેટાચૂંટણીમાં હર્ષદ પરમારનો વિજય થયો હતો. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આજે નરેન્દ્ર મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરને ભારતની સભ્યતા અને વિકાસ યાત્રામાં પરિવર્તન લાવનારો તબક્કો ગણાવ્યો. સોશિયલ મીડિયા સંદેશમાં તેમણે કહ્યું, 26 મે 2014ના રોજ શ્રી મોદીએ પ્રધાનમંત્રી તરીકે શપથ લીધા બાદ દેશના વહીવટ, વિચાર, નેતૃત્વ અને રાષ્ટ્રીય સંકલ્પમાં એક નિર્ણાયક પરિવર્તન આવ્યું. તેમણે કહ્યું, સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસનો મંત્ર દરેક સ્તરે શાસન અને નીતિ નિર્માણમાં દેખાય છે, જેનાથી ભારત પહેલાથી વધુ મજબૂત, ગૌરવશાળી અને આત્મવિશ્વાસી બન્યું છે. મહેસાણામાં રાજ્યસભા સાંસદ મયંક નાયકે આ અંગે પ્રતિક્રિયા આપી.
2: આપકે માધ્યમ છે પૂરી દેશ કી ઓર સે માન્ય પ્રધાનમંત્રી જી કા હૃદય સે આભાર પ્રકટ કરતા હું, અભિનંદન કરતા હું. ઓર ઉનકે નેતૃત્વ મેં દેશ દુનિયા મેં આગે બઢ રહા હૈ, જિસ તરહ સે વો ઓર આગે બઢે ઓર 2047 મેં જો વિકસિત ભારત કા જો સંકલ્પ માન્ય પ્રધાનમંત્રી ને દેશ કી જનતા કો દિયા હૈ વો પૂર્ણ કરને મેં દેશ કી જનતા કા આશીર્વાદ સદા ઉન પર રહેગા.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/u અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો. શ્રી સોમનાથ મંદિર ટ્રસ્ટે વિશિષ્ટ વ્યક્તિ એટલે કે VIP દર્શનના નામે ચાલતી છેતરપિંડીથી સાવચેત રહેવા ભક્તોને અપીલ કરી. ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ કહ્યું, મંદિરમાં દર્શન માટે VIP પાસ કે ટિકિટની કોઈ પ્રથા નથી.
3: ટ્રસ્ટ દ્વારા શ્રદ્ધાળુઓને ખાસ અપીલ કરવામાં આવે છે કે સોમનાથ ટ્રસ્ટ દ્વારા માત્ર સોમનાથ ટ્રસ્ટની ઓફિશિયલી વેબસાઇટ somnath.org પરથી જ રૂમ બુકિંગ હોય, પૂજા વિધિનું બુકિંગ હોય કે પ્રસાદનું બુકિંગ હોય, માત્ર ને માત્ર ઓફિશિયલ વેબસાઇટ પરથી જ કરવામાં આવે છે. ટ્રસ્ટમાં VIP કે સ્પેશિયલ દર્શનની કોઈ પ્રથા પહેલેથી છે જ નહીં કે આવું VIP દર્શન માટે કોઈ ટ્રસ્ટમાં વ્યવસ્થા જ નથી.

0: અમદાવાદના ટ્રાન્સસ્ટેડિયા ખાતે આગામી 4-8 જૂન સુધી વિશ્વ યોગાસન સ્પર્ધા યોજાશે. નવી દિલ્હીમાં પત્રકાર પરિષદને સંબોધતા કેન્દ્રીય રમતગમત અને યુવા બાબતોના મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયાએ કહ્યું, અમદાવાદમાં પહેલી વિશ્વ યોગાસન સ્પર્ધાનું આયોજન થવું તે ભારતના પરંપરાગત યોગને વૈશ્વિક રમત તરીકે ઓળખ અપાવવાના પ્રયાસને દર્શાવે છે. ભારતમાં પહેલીવાર યોજાનારી સ્પર્ધાનો હેતુ યોગ અને યોગાસનના જ્ઞાનને પ્રદર્શિત અને પ્રકાશિત કરવાનો હોવાનું પણ શ્રી માંડવીયાએ ઉમેર્યું.
1: पहली बार वर्ल्ड योगासना चैंपियनशिप इंडिया में हो रही है, अहमदाबाद में हो रही है. योग भारत के द्वारा दुनिया को दी गई एक अनमोल भेंट भी है और उसको देश और दुनिया में आपके द्वारा प्रसारित हो ताकि हमारा योग, हमारा योगा का दुनिया में महत्व बढ़े.
0: અમરેલીના જંગલમાં 5 માંથી 2 સિંહના મોત બેબીસિયા વાયરસથી થયાનું જણાવ્યું છે. તેને લઈ વન વિભાગ દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી હોવાનું અગ્ર મુખ્ય વન સંરક્ષક જયબાલ સિંહે જણાવ્યું.
2: તમામ સિંહના ગ્રુપ છે એના મોનિટરિંગ સતત અમે કરી રહ્યા છીએ. અગાઉથી જે એપ્રિલ માસથી જે બાબતમાં અમે પગલાં લીધેલા હતા અને કન્ટિન્યુઅસલી એનું અમે સતત સ્ટાફ દ્વારા અને ટ્રેકર્સ દ્વારા કે જે ગ્રુપ છે એના ઉપર ધ્યાન આપી રહ્યા છીએ અને વેટરનરી કેરની જ્યાં જરૂર છે ત્યાં વેટરનરી કેર પણ કરી રહ્યા છીએ.
0: રાજ્યમાં આગામી 3 દિવસ ગરમી યથાવત રહેવાની સંભાવના છે. દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારમાં ગરમીનું યલો એલર્ટ અપાયું છે. હવામાન વિભાગની યાદી મુજબ હાલ અમદાવાદ, રાજકોટ અને ગાંધીનગરમાં સૌથી વધુ 43 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે, જ્યારે ભાવનગર અને સુરેન્દ્રનગરમાં 42 તેમજ આ સિવાયના જિલ્લા અને શહેરોમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી અને તેનાથી ઓછું રહ્યાના અહેવાલ છે. વલસાડમાં કેફી પદાર્થનું કારખાનું ચલાવનારા 2 લોકોની ધરપકડ કરવામાં આવી. અમારા પ્રતિનિધિ નવીન પટેલ જણાવે છે, આતંકવાદી વિરોધી દળ એટીએસ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એસઓજીની ટીમે ઓપરેશન ક્લીન અંતર્ગત વાપીમાં ભંગારના વખારમાં ચાલતું આ કારખાનું પકડી પાડ્યું. ઇન્ડિયન પ્રીમિયર લીગ આઈપીએલ T20 ક્રિકેટમાં આજે વર્તમાન વિજેતા રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે ક્વોલિફાયર 1 માટે મુકાબલો થશે. હિમાચલ પ્રદેશના ધર્મશાળામાં હમણાં 7:30 વાગે આ મેચ શરૂ થશે. હાલમાં મળતા અહેવાલ મુજબ શુભમન ગિલની આગેવાની હેઠળની ગુજરાતની ટીમે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી છે. આજની મેચમાં વિજેતા થનારી ટીમ સીધી જ આઈપીએલની ફાઇનલમાં પહોંચશે, જ્યારે હારનારી ટીમને ક્વોલિફાયર 2માં વધુ એક તક મળશે. વર્ષ 2007-2015 દરમિયાન ખાન મંડળીઓએ ખેડૂતોને ચૂકવેલા શેરડીના ભાવને રાજ્ય સરકારની સત્તાવાર મંજૂરી. રાજ્યભરમાં ખેડૂતોને કેરબા દીઠ 200 લીટર ડીઝલ આપવા સરકારની સૂચના. રાજ્યભરની મહાનગરપાલિકામાં મેયર સહિત વિવિધ સભ્યોની વરણી. સોમનાથ મંદિરમાં વીઆઈપી દર્શનના નામે ચાલતી છેતરપિંડીથી સાવચેત રહેવા શ્રી સોમનાથ મંદિર ટ્રસ્ટની અપીલ. રાજ્યમાં આગામી 3 દિવસ ગરમી યથાવત રહેવાની સંભાવના. અને આઈપીએલ ક્રિકેટમાં આજે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે ક્વોલિફાયર 1 માટે મુકાબલો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

શ્રોતા મિત્રો, એફએમ બેન્ડ 93.9 દશાંશ મેગા હર્ટ્ઝ પર આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. ગાતા રહે મેરા દિલ, તું હી મેરી મંઝિલ, કહીં બીતે ના એ રાતે, કહીં બીતે ના એ દિન. આ ગાઈડ ફિલ્મનું ગીત દેવાનંદ અને વૈજયંતીમાલા ઉપર ફિલ્માયેલ, એસ ડી બર્મનના સંગીત અંતર્ગત કિશોર કુમાર અને લતા મંગેશકરના યુગલ સ્વરમાં આવો સાંભળીએ.

0: આકાશવાણી સમાચાર રીટા દવે વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે નરેન્દ્ર મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરને દેશની સભ્યતા અને વિકાસ યાત્રામાં પરિવર્તન લાવનારો તબક્કો ગણાવ્યો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, ડ્રોન દ્વારા કેફી દ્રવ્યો અને શસ્ત્રોની દાણચોરીને અટકાવવા આગામી 6 મહિનામાં ડ્રોન વિરોધી પ્રણાલી સ્થાપિત કરાશે. ઘૂસણખોરી અને અન્ય કારણોસર વસ્તી વિષયક પરિવર્તનના પડકારોનો સામનો કરવા સરકારે એક ઉચ્ચસ્તરીય સમિતિની રચના કરી. ક્વાડ દેશના વિદેશમંત્રીઓએ સરહદ પાર આતંકવાદની આકરી ટીકા કરી. રાજદ્વારી સભ્યો સહિત વિદેશી નાગરિકોને શક્ય તેટલી વહેલી તકે યુક્રેનનું પાટનગર છોડવા રશિયાએ અપીલ કરી. અને સિંગાપોર ઓપન બેડમિન્ટન સ્પર્ધામાં ભારતીય ખેલાડીઓ બીજા રાઉન્ડમાં પહોંચ્યા. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આજે નરેન્દ્ર મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરને ભારતની સભ્યતા અને વિકાસ યાત્રામાં પરિવર્તન લાવનારો તબક્કો ગણાવ્યો. સોશિયલ મીડિયા સંદેશમાં તેમણે કહ્યું કે 26 મે 2014ના રોજ શ્રી મોદીએ પ્રધાનમંત્રી તરીકે શપથ લીધા બાદ દેશના વહીવટ, વિચાર, નેતૃત્વ અને રાષ્ટ્રીય સંકલ્પમાં એક નિર્ણાયક પરિવર્તન આવ્યું. શ્રી સિંઘે વધુમાં કહ્યું કે માળખાકીય સુવિધાના વિકાસ અને નિર્ણાયક વૈશ્વિક નેતૃત્વથી લઈ એક સશક્ત રાષ્ટ્રીય સુરક્ષાના માળખા સુધી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશે નોંધપાત્ર પ્રગતિ કરી છે. ભારતની વિકાસયાત્રા પ્રત્યે શ્રી મોદીની પ્રતિબદ્ધતાનો ઉલ્લેખ કરતા શ્રી સિંઘે કહ્યું કે રાષ્ટ્ર પ્રત્યે તેમનો અતૂટ સંકલ્પ અને નિસ્વાર્થ સમર્પણ લાખો લોકોને પ્રેરણા આપતું રહેશે. તેમણે કહ્યું, સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ નો મંત્ર દરેક સ્તર પર શાસન અને નીતિ નિર્માણમાં દેખાય છે, જેનાથી ભારત પહેલાથી વધુ મજબૂત અને ગૌરવશાળી અને આત્મવિશ્વાસી બન્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે સરકાર ડ્રોન દ્વારા કેફી દ્રવ્યો અને શસ્ત્રોની દાણચોરીને અટકાવવા આગામી 6 મહિનામાં ડ્રોન વિરોધી પ્રણાલી સ્થાપિત કરશે. રાજસ્થાનના બિકાનેર જિલ્લામાં સાંચુ બોર્ડર આઉટપોસ્ટ પર પ્રહરી પરિષદમાં સરહદ સુરક્ષા બળ BSFના કર્મચારીઓને સંબોધતા શ્રી શાહે કહ્યું કે સરહદ પારથી ઉદ્ભવતા જોખમોની સાથે સાથે આવા જોખમોને મદદ કરતા આંતરિક તત્વો પર પણ ધ્યાન આપવું જોઈએ. તેમણે ઉમેર્યું કે દાણચોરીમાં સંડોવાયેલા લોકો સામે કડક કાર્યવાહી કરવી જોઈએ. શ્રી શાહે જણાવ્યું કે વ્યાપક સરહદ સુરક્ષા સુનિશ્ચિત કરવા BSF, સશસ્ત્ર દળો, સ્થાનિક વહીવટ અને જાગૃત નાગરિકોને જોડતા બહુસ્તરીય 4 પોઈન્ટ સુરક્ષા ગ્રીડ જરૂરી છે.
1: ડ્રોન ઓર અન્ય ઉપકરણો કે લીએ ભારત સરકાર ડ્રોન રોધી સંયંત્ર લગાને કી શરૂઆત અગલે 6 માહ મેં હી કર લેગી. પરંતુ ડ્રોન ઉતરતા તો ભારત કી ભૂમિ મેં હૈ, કોણ ઇસકે અંદર કે મટીરિયલ કો દેશ વિરોધી કાર્યો કે લીએ ઉપયોગ કરતા હૈ, ઇસ પર હમારી પેની નજર હોની ચાહીએ. ઓર ઇસકે ન્યુટ્રલાઇઝેશન કે લીએ સિવિલ ઓથોરિટી ઓર ડિસ્ટ્રિક્ટ પુલિસ સે હમારા જીવંત સંપર્ક હોના ચાહીએ ઓર પરિણામ લક્ષી કાર્યવાહી ભી હમને કરની પડે.
0: ઘૂસણખોરી અને અન્ય કારણોસર વસ્તી વિષયક પરિવર્તનના પડકારોનો સામનો કરવા કેન્દ્ર સરકારે એક ઉચ્ચસ્તરીય સમિતિની રચના કરી છે. સોશિયલ મીડિયા સંદેશમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે આ સમિતિના અધ્યક્ષ સર્વોચ્ચ અદાલતના ભૂતપૂર્વ સનદી

0: જસ્ટિસ પ્રકાશ પ્રભાકર નાવલકર હશે. શ્રી શાહે કહ્યું કે ઘૂસણખોરી અને અન્ય કારણો અકુદરતી વસ્તી વિષયક પરિવર્તન લાવી રહ્યા છે, જે કોઈપણ રાષ્ટ્રના વર્તમાન અને ભવિષ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ પડકાર છે. ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગયા વર્ષે લાલ કિલ્લા પરથી સ્વતંત્રતા દિવસના સંબોધનમાં વસ્તી વિષયક પરિવર્તન પર ઉચ્ચસ્તરીય સમિતિની જાહેરાત કરી હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ તેમની 3 દિવસની સિક્કિમ મુલાકાત અંતર્ગત ઓર્કેડોરિયમ અને નામગ્યાલ તિબેટોલોજી સંસ્થાની મુલાકાત લીધી. રાજ્યપાલ ઓમપ્રકાશ માથુર, મુખ્યમંત્રી પ્રેમસિંહ તમાંગ અને અન્ય મહાનુભાવોએ ઓર્કેડોરિયમ ખાતે રાષ્ટ્રપતિશ્રીનું સ્વાગત કર્યું. આવતીકાલે રાષ્ટ્રપતિ નાથુલા પાસની મુલાકાત લેશે અને સિક્કિમ યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં પણ હાજરી આપશે. નવી દિલ્હીમાં યોજાયેલી ક્વાડ વિદેશ મંત્રીઓની બેઠક દરમિયાન ક્વાડ રાષ્ટ્રોએ આજે ગઠબંધન કાર્યસૂચીની પ્રગતિની સમીક્ષા કરી અને ઇન્ડો પેસિફિક સંબંધિત પ્રાદેશિક અને વૈશ્વિક વિકાસની ચર્ચા કરી. બેઠકના સમાપન બાદ એક પત્રકાર પરિષદને સંબોધતા વિદેશ મંત્રાલયના અધિક સચિવ કે નાગરાજ નાયડુએ જણાવ્યું કે બેઠકે મુક્ત અને ખુલ્લા ભારત પ્રશાંત ક્ષેત્ર માટે ક્વાડની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ આપી છે. તેમણે કહ્યું કે ચર્ચા ક્વાડ સહયોગના 4 સ્તંભોની આસપાસ કેન્દ્રિત હતી, જેમાં દરિયાઈ અને આંતરરાષ્ટ્રીય સુરક્ષા, આર્થિક સમૃદ્ધિ, સુરક્ષા અને મહત્વપૂર્ણ અને ઉભરતી તકનીકીઓ અને માનવતાવાદી સહાય અને આપત્તિ પ્રતિભાવનો સમાવેશ થાય છે. શ્રી નાયડુએ કહ્યું કે વિદેશી મંત્રીઓએ સરહદ પાર આતંકવાદ સહિત તમામ સ્વરૂપો અને અભિવ્યક્તિઓમાં આતંકવાદની આકરી ટીકા કરી હતી. નવી દિલ્હીમાં વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે ક્વાડ એટલે કે ચતુર્ભુજ સુરક્ષા સંવાદના વિદેશમંત્રીઓની બેઠકની અધ્યક્ષતા કરી હતી. ત્યારબાદ સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધતા ડોક્ટર જયશંકરે ક્વાડ દેશો વચ્ચે સહયોગને વધુ મજબૂત બનાવવા પર ભાર મૂક્યો હતો. ડોક્ટર જયશંકરે ભાર મૂકતા કહ્યું કે ભારત પેસિફિક ક્ષેત્ર વૈશ્વિક વિકાસ અને સ્થિરતા માટે પ્રેરક બની રહેવું જોઈએ. તેમણે કહ્યું કે દરિયાઈ લોકશાહી, બહુલવાદી સમાજ અને બજાર અર્થતંત્ર તરીકે ક્વાડ રાષ્ટ્રો મુક્ત અને ખુલ્લા ઇન્ડો પેસિફિક પ્રત્યે જવાબદારી વહેંચીએ છે. તેમના નિવેદનમાં અમેરિકી વિદેશમંત્રી માર્કો રૂબિયોએ જણાવ્યું કે અમેરિકા આ વર્ષના અંતમાં થનાર ક્વાડ દેશોની ઇંધણ સુરક્ષા ફોરમ માટે યજમાની કરશે. જાપાનના વિદેશમંત્રી તોશીમિત્સુ મોટેગીએ તેમના સંયુક્ત પત્રકાર પરિષદમાં હોર્મુઝ સમુદ્ર ધુની મુક્ત અને સલામત નેવિગેશન સુનિશ્ચિત કરવા તેમજ પશ્ચિમ એશિયામાં સ્થિરતા લાવવા માટે રાજદ્વારી પ્રયાસોના મહત્વ પર ભાર મૂક્યો. ઓસ્ટ્રેલિયાના વિદેશમંત્રી પેની વોંગે જણાવ્યું હતું કે ક્વાડ એ ક્વાડ પાર્ટ્સ ઓફ ધ ફ્યુચર પાર્ટનરશીપ દ્વારા ક્વાડથી પેસિફિક સુધીની અત્યાર સુધીની સૌથી મજબૂત પ્રતિબદ્ધતાની જાહેરાત કરી છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે ગુજરાતના અમદાવાદમાં આગામી 4-8 જૂન દરમિયાન પ્રથમ વિશ્વ યોગાસન ચેમ્પિયનશીપ યોજાશે. નવી દિલ્હીમાં પત્રકાર પરિષદને સંબોધતા શ્રી માંડવિયાએ કહ્યું કે દેશની પરંપરાગત આરોગ્ય પલાણાને વૈશ્વિક રમત તરીકે સ્થાપિત કરવા તરફ આ એક મહત્વપૂર્ણ પગલું છે. વર્ષ 2036 ઓલિમ્પિકનું રમતોનું આયોજન કરવા ભારતની દાવેદારીને ધ્યાનમાં રાખીને યોગાસનને ભવિષ્યની ઓલિમ્પિક રમતોની યાદીમાં સમાવવા પ્રયાસ કરાશે.
1: पहली बार वर्ल्ड योगासना चैंपियनशिप इंडिया में हो रही है, अहमदाबाद में हो रही है. योग भारत के द्वारा दुनिया को दी गई एक अनमोल भेंट भी है और उसको देश और दुनिया में आपके द्वारा प्रसारित हो ताकि हमारा योग, हमारा योगा का दुनिया में महत्व बढ़े.
0: મૂડીબજારના નિયમનકાર સેબીના અધ્યક્ષ તુહિન કાંતા પાંડેએ કોર્પોરેટ બોન્ડ જોખમયુક્ત ન હોવાનું જણાવ્યું. મુંબઈમાં કેર એચ ડેટ માર્કેટમાં સમિટમાં બોલતા સેબીના વડાએ જણાવ્યું હતું કે બ્લોકચેન આધારિત ટેકનોલોજીનો ઉપયોગ કરીને કોર્પોરેટ બોન્ડને ટોકનાઇઝડ કરવા એક પાયલોટ પ્રોજેક્ટ પર વિચારણા કરવામાં આવી રહી છે, જેથી સમાધાન કાર્યક્ષમતા, પારદર્શકતા અને સુલભતામાં સુધારો થાય. રશિયાએ યુક્રેન પર 100થી વધુ ડ્રોન અને 2 બેલિસ્ટિક મિસાઇલો છોડ્યાની યુક્રેનિયન વાયુસેનાએ પુષ્ટિ કરી છે. રશિયાએ રાજદારી મિશનના સભ્યો સહિત વિદેશી નાગરિકોને શક્ય તેટલી વહેલી તકે યુક્રેનનું પાટનગર છોડવા અપીલ કરી છે અને રહેવાસીઓને લશ્કરી અને સરકારી સુવિધાઓથી દૂર રહેવા કહ્યું છે. રશિયાના વિદેશમંત્રી સેંગેઈ લવરોવે અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયો સાથે ટેલિફોન પર વાત કરીને અમેરિકી રાજદ્વારી સભ્યોને કીવમાંથી બહાર કાઢવા જણાવ્યું હતું. દરમિયાન યુરોપિયન સંઘ, ફ્રેન્ચ, પોલિશ પ્રતિનિધિમંડળોએ જાહેરમાં કહ્યું હતું કે તેઓ દેશ છોડશે નહીં. પૂર્વ લેબનોનના બેકા ખીણમાં આવેલા મશઘરા ગામ પર ઇઝરાયેલના હવાઈ હુમલામાં 12 લોકો માર્યા ગયા છે. અમેરિકામાં લેબનીઝ અને ઇઝરાયેલના સૈન્ય પ્રતિનિધિમંડળો વચ્ચે યોજાનારી બેઠકના 3 દિવસ પહેલા આ હુમલા થયા.

0: છે. ઇઝરાયલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુએ હિઝબુલ્લાહ સામે વધુ આક્રમક હુમલાઓની જાહેરાત કર્યા પછી આ કાર્યવાહી કરવામાં આવી છે. સિંગાપુર ઓપન બેડમિન્ટન સ્પર્ધામાં આજે બે વખતના ઓલિમ્પિક ચંદ્રક વિજેતા પીવી સિંધુ અને ભારતીય પુરૂષ ડબલ્સ જોડી સાત્વિક સાંઈરાજ રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીએ રાઉન્ડ 16માં પ્રવેશ કર્યો. મહિલા સિંગલ્સમાં સિંધુએ ઇન્ડોનેશિયાની પુત્રી કુસુમા વરદાનીને હરાવીને ટુર્નામેન્ટના બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો. દરમિયાન પુરૂષ ડબલ્સમાં ભારતીય જોડીએ પ્રેસલી સ્મિથ અને ચેન્ઝી યીની અમેરિકાની જોડી સામે મજબૂત વિજય મેળવી બીજા રાઉન્ડમાં પોતાનું સ્થાન સુરક્ષિત કર્યું. ઇન્ડિયન પ્રીમિયર લીગ આઈપીએલ T20માં આજે વર્તમાન વિજેતા રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે ક્વોલિફાયર 1 માટે મુકાબલો થઈ રહ્યો છે. હાલમાં મળતા અહેવાલ મુજબ રજત પાટીદારની આગેવાની હેઠળની બેંગલુરુની ટીમે 4 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને 50 રન કર્યા છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે નરેન્દ્ર મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરને દેશની સભ્યતા અને વિકાસયાત્રામાં પરિવર્તન લાવનારો તબક્કો ગણાવ્યો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે ડ્રોન દ્વારા કેફી દ્રવ્યો અને શસ્ત્રોની દાણચોરીને અટકાવવા આગામી 6 મહિનામાં ડ્રોન વિરોધી પ્રણાલી સ્થાપિત કરાશે. ઘૂસણખોરી અને અન્ય કારણસર વસ્તી વિષયક પરિવર્તનના પડકારોનો સામનો કરવા સરકારે એક ઉચ્ચસ્તરીય કમિટીની રચના કરી. ક્વાડ દેશના વિદેશમંત્રીઓની સરહદ પાર આતંકવાદની આકરી ટીકા કરી. રાજદ્વારી સભ્યો સહિત વિદેશી નાગરિકોને શક્ય તેટલી વહેલી તકે યુક્રેનનું પાટનગર છોડવા રશિયાએ અપીલ કરી. અને સિંગાપુર ઓપન બેડમિન્ટન સ્પર્ધામાં ભારતીય ખેલાડીઓ બીજા રાઉન્ડમાં પહોંચ્યા. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: હવા મહેલ.

0: વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ એટલે કે તમારા ઘરની ગણતરી કરવામાં આવશે. આવો તમારી ભાગીદારીથી આને સફળ બનાવીએ. દરેક વ્યક્તિ જોડાય, દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027, આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ.
1: વિરા કહે સંગીત આરકો કા.

રાત્રિના બરાબર 11:10 થઈ છે. મિત્રો, આજની પ્રસારણ યાત્રાને અહીં વિરામ આપીએ અને આવતીકાલે સવારે બરાબર 5:55 ફરી મળીશું. અત્યારે શ્રીનિવાસ ગડકરીને રજા આપશો. શુભરાત્રી. જય હિન્દ.